નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફા ખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા

0: શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ગીતાના અમૃત રસનું પાન આપણે આ પ્રસારણ દ્વારા કરી રહ્યા છીએ. ગીતાને સમજવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું અને મારા એ પ્રયત્નને આ પ્રસારણ દ્વારા આપ સુધી પહોંચાડી રહ્યો છું. અંગ્રેજીમાં એક શબ્દ છે લાઉડ થિંકિંગ. હું શ્લોકને જોઈને એના ભાષાર્થને સમજીને જે વિચારું છું તે મોટેથી વિચારું છું લાઉડ, અને એટલે એ આપના સુધી આ માધ્યમથી પહોંચે છે. બાકી પ્રયત્ન તો આ સાંભળનારનો અને મારો પોતાનો બંનેનો ગીતાને સમજવાનો રહ્યો છે. આપણે ગીતાના શ્લોકોને સમજતા સમજતા 9મા અધ્યાયના 14મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. 9મા અધ્યાયમાં કહ્યું કે જે લોકોની પાસે દૈવી સંપત્તિ ઈશ્વર કૃપાએ છે એ લોકો પોતાની દૈવી પ્રકૃતિનો આશ્રય લઈને અનન્ય મનથી જગત માત્રના આદિ સ્વરૂપ પરબ્રહ્મનું ભજન કરે છે, એને ભજે છે. સતતમ કીર્તયંતઃ, 14મા શ્લોકમાં આપણે આ જોયું હતું, સતતમ કીર્તયંતઃ મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ. દ્રઢ વ્રત થઈને, દ્રઢ નિશ્ચયી થઈને, દ્રઢતા પૂર્વક જે લોકો વ્રત ધારણ કરે છે ને, કોઈ પણ વ્રત લે છે એટલે વ્રતની અપેક્ષા હોય જ છે કે એમાં દ્રઢતા હોય, એમાં ઢીલું ઢીલું ના ચાલે, એમાં બાંછોડને જગ્યા નથી. તો દ્રઢ વ્રતા, દ્રઢ વ્રત થઈને આજે મહાત્મા જનો છે એ મારું કીર્તન કરે છે, નમસ્યંતશ્ચ મન મને નમન કરે છે, મને મને પ્રણામ કરે છે અને ભક્તિ વડે નિત્ય યુક્ત થઈને ઉપાસના કરે છે. આ ઈશ્વરના પરમ તત્વને પામવા માટે થઈને, આ પરમ ગતિને પામવા માટે થઈને, આ પરમ પદ સુધી પહોંચવા માટે થઈને જુદા જુદા પ્રકારના પ્રયત્નો જુદા જુદા પ્રકારના લોકો કરતા હોય છે. દરેકનું સ્તર કંઈ એક તો હોતું નથી, દરેક વ્યક્તિ પોતાના સ્તર પ્રમાણે એને સમજવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ઈશ્વર કે પરમાત્મા તો એક છે, પણ જે શરીર દ્વારા આ ઉપાસનાનું કર્મ થાય છે એની ક્ષમતાઓ જુદી હોય છે. એ વાતને સમજાવવા માટે આપણને 14મા શ્લોકમાં એમ કહ્યું કે કીર્તયંતઃ નમસ્યંતઃ, નમસ્કાર કરીને પ્રણામ કરીને કીર્તન કરીને મારી અંદર મારી સાથે નિત્ય યુક્ત હંમેશ માટે જોડાઈને ધ્યાનસ્થ થઈને મારી ઉપાસના કરે છે. અન્ય 15મા

श्लोकमा कहे छे कि ज्ञान यज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम्। माम उपासते मारी उपासना करे छे। एक वात तो आगळ करी तो केटलाक ज्ञान यज्ञेन चाप्यन्ये अभी अन्य बीजा केटलाक च अभी अन्य बीजा केटलाक ज्ञान यज्ञेन यजन्तः माम उपासते ज्ञान यज्ञ थी यजन करीने मारी उपासना करे छे। यजन करवू यज्ञ करवाने यजन करवू एम कहीए छीए पण गीतामां कशुक होमवू अने होम हवनथी यज्ञ करवो एवो यज्ञ अर्थ नथी यज्ञनो। ए आपणे आगळ पण जोयुं छे यज्ञ चक्र प्रवर्तन जे वक्त आपणे जोई रह्या हता ए वक्ते ए आपणे जोयुं छे। ज्ञान यज्ञ ज्ञान रूपी यज्ञ अने ज्ञान यज्ञ शुं करे छे एकत्वनी प्रतीति करावे छे के तू के जे आ उपासना करे छे ते अने परमेश्वर के जेनी अंदर थी आखू विश्व नु सर्जन थयुं छे बे अलग नथी एक ज छे अने आ बे एक ज छे एटलुं नथी પણ આખી સૃષ્ટિ એક છે એવું જ્ઞાન જેમને થયું છે એવી માહિતી જેમને છે એમ નહી આ વિશે વર્ણન કરી દીધું એક માણસે એટલે આપણે કહીએ કે ભાઈ અમુક ભાઈએ આવી રીતનું વર્ણન કર્યું છે હશે એની પ્રતીતિ તો નથી થઈ। આ પ્રતીતિ આ જે માહિતી છે તે અનુભૂતિમાં પરિણમે ત્યારે જ્ઞાનમાં પરિણમી કહેવાય અને તો એ યજ્ઞ કર્મ થયું કહેવાય। તો કેટલાક લોકો શું કરે છે જ્ઞાન યજ્ઞેન એક માં ઉપાસતે જ્ઞાન યજ્ઞથી આ રીતે મારી ઉપાસના કરે છે। કેટલાક લોકો સૃષ્ટિ એક માત્ર છે એકમ સત વિપ્રાહ બહુધા વદંતી એકમ સત સ એક એવ પ્રભુર દ્વિતીય એ પ્રમાણે ના જ્ઞાન દ્વારા મારી ઉપાસના કરે છે અને એથી અલગ કેટલાક બીજા પણ છે કે જે પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ બહુધા અનેક રીતે આ ચરાચર જગત એ ઈશ્વરનું જ સર્જાયેલું છે અને બધે ઈશ્વર છે એટલે એની ઉપાસના કરીએ એકત્વની નહીં પણ પૃથક્ત્વની। પૃથક એટલે અલગ અલગ અલગ અલગ હો આપણું પૃથક ભાવથી બહુધા અનેક રીતે એટલે બે પ્રકારના લોકો થયા। એક જ વાક્ય આપણે લઈએ એકમ સત સત તત્વ એક જ છે આ એકત્વ થયો અને બહુધા વદંતી બહુધા તો બે વસ્તુઓ થઈ। કેટલાક લોકો જ્ઞાન યજ્ઞ દ્વારા એકત્વથી મારી ઉપાસના કરે છે કેટલાક લોકો બહુધા પૃથક્ત્વેન માં ઉપાસતે મારી ઉપાસના કરે છે કારણ કે ઈશ્વર શું છે વિશ્વતો મુખમ એનું મુખ એનું હોવું એનું અસ્તિત્વ વિશ્વતઃ બધી બાજુ છે ક્યાં નથી એ પ્રશ્ન થાય અને

આ છે ત્યાં મુખ છે, કારણ કે એને કોઈ આકાર તો છે નહીં, એટલે જ્યાં છે ત્યાં મુખ છે. વિશ્વ તો મુખમ, બધી દિશામાં વ્યાપ્ત છે એવા મારું ચારે બાજુથી બધી બાજુથી પૃથક્ત્વ સાથે બહુધા અનેક રીતે ઉપાસના કરે છે. બંને રીતે પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે, બે નહીં, એની બીજી પણ રીતો હોઈ શકે, એની બીજી પણ રીતો હોઈ શકે. તો મૂળ વાત એ છે કે જે પરમ તત્વ છે, જે જગતના કારણ રૂપ છે, એની અનેક રીતે ઉપાસના, અનેક પ્રકારના ભક્તો કે અનેક પ્રકારના સાધકો કરતા હોય તો ઈશ્વર તરફની ગતિ તો એ જ છે. અહમ ક્રતુર, અહમ યજ્ઞ, સ્વધા અહમ, અહમ ઔષધમ, મંત્રોહમ, અહમ એવાજ્યમ, અહમ અગ્નિર, અહમ હુતમ, 16મો શ્લોક કહે છે. શું નથી જે તમે ઉપાસના કરતા હશો, જ્યાં ઉપાસના કરતા હશો, જેની ઉપાસના કરતા હશો, સગુણ હશે કે નિર્ગુણ હશે, સાકાર હશે કે નિરાકાર હશે, તમે જે માર્ગ લેશો તે હું જ છું, એટલે ઈશ્વર જ છે, પરમાત્મા જ છે. અહમ ક્રતુર અહમ યજ્ઞ, હું જ ક્રતુ અને હું જ યજ્ઞ. આમ તો ક્રતુ શબ્દનો સીધો અર્થ તો યજ્ઞ જ છે, શરૌત કર્મો માટે વપરાયેલો શબ્દ છે ક્રતુ, અને શરૌત કર્મ આવે એટલે યજ્ઞ, યજ્ઞીય કર્મ તો આવે જ. એટલે આ તો એક થયો અહમ ક્રતુઃ. એટલે તમે શરૌત યજ્ઞથી મારી ઉપાસના કરતા હો તો એ શરૌત યજ્ઞ પણ હું જ છું, અને યજ્ઞ એટલે સ્મારત યજ્ઞ કરતા હો તે પણ હું જ છું. સ્મૃતિઓની અંદર તો યજ્ઞોની જુદી જુદી રીતે વર્ણન કર્યું છે. એક વર્ણન તો એવું છે કે દરેક ગ્રહસ્થે પંચ મહાયજ્ઞો કરવા જોઈએ, યજ્ઞ નહીં મહાયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ, 5 પ્રકારના મહાયજ્ઞો દરેક ગ્રહસ્થે કરવા જોઈએ. કારણ કે ગૃહસ્થ પોતાના ગ્રહસ્થ જીવનની અંદર અનેક પ્રકારની હિંસાઓ આચરતો હોય છે જેની એને પોતાને ખબર નથી. સાવરણી લઈને કચરો વાળવો પડે કે ના વાળવો પડે, કદાચ એમાં જંતુઓની હિંસા થાય, પાણીનું માટલું જે હોય એ બરોબર ધોવું પડે કે નહીં, તો એને ધોવામાં આવે, વિછળવામાં આવે, તો ત્યાં પણ હિંસા શક્ય છે. નાના નાના જીવાણુઓ હોઈ શકે, ઘંટી ફેરવે, સાંભેલું ખાડે, એટલે પોતાના જીવનની જરૂરિયાતની જુદી જુદી ક્રિયાઓ કરતી વખતે કેટલીક સૂક્ષ્મ હિંસાઓ થાય અને એની આપણને ખબર ના હોય. તો લ્યો, એમાંથી મુક્ત થવા માટે પણ પંચમહાયજ્ઞોનું વિધાન થયું સ્મૃતિઓની અંદર. દેવોને પ્રસન્ન કરવાનું કર્મ થાય, દેવયજ્ઞ થાય, પિતૃઓને પ્રસન્ન કરવાની પ્રવૃત્તિ થાય તો એ પિતૃયજ્ઞ થાય, અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ કરવામાં આવે તો એ બ્રહ્મયજ્ઞ થાય, પ્રાણી માત્રને સંતોષવામાં આવે તો એ ભૂતયજ્ઞ થાય, શ્રાદ્ધનો મહિનો હોય અને કાગડાને વાયસ બલી નાખવામાં આવે તો એ પણ ભૂતયજ્ઞ છે, ગાયને કે કૂતરાને રોટલી ખવડાવવામાં આવે તો એ ભૂતયજ્ઞ છે, અને અતિથિ આવે એનો સત્કાર કરવામાં આવે તો એ મનુષ્ય યજ્ઞ છે. કેટલી સહેલી ને સરળ વાત છે. તો કોઈ મોટો મહાન શરૌત યજ્ઞ કરે કે કોઈ સ્મારત યજ્ઞ કરે તો એ ક્રતુ પણ હું છું અને યજ્ઞ પણ હું છું. આ યજ્ઞનું સ્વરૂપ, યજ્ઞની ક્રિયાઓ, યજ્ઞના કલાપો, યજ્ઞના કારણો, યજ્ઞના સાધનો અલગ અલગ હોઈ શકે, પણ અંતે તો ઈશ્વરને જ પામે છે. હું એ જ, હું ત્યાં છું. અહમ ક્રતુરહમ યજ્ઞ,
सुवदा।

તો એ સુવધા છે અને એ હું છું. હમણાં જ આપણે વાત કરી પિતૃયજ્ઞની, તો એ પિતૃયજ્ઞ છે, એ પણ હું છું. અહમ ઔષધમ, અને ઔષધ પણ હું જ છું. ઔષધ બે પ્રકારનું હોય, એક શરીરનું સ્વાસ્થ્ય સુધારનાર અને એક મનનું સ્વાસ્થ્ય સુધારનાર. કેટલીક વખત ભજન કીર્તન એ મનનું સ્વાસ્થ્ય સુધારવામાં હોય છે, માટે એનું એને ઔષધ કહેવામાં આવ્યું. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં, નામ રટણનું ફળ નવ પામે, ને ભવરોગ ટળાય નહીં. ભવરોગનું ઔષધ હરિનું નામ, અને પછી એની અંદર આવે બધા નાના નાના પથ્યો, જેમ કે પહેલું પથ્ય અસત્ય ન વધવું, નિંદા પરની થાય નહીં. પણ ઔષધ હરિનું નામ, એ પણ ઔષધ છે. અને બીજા જે ઔષધો છે, વનસ્પતિઓ છે વગેરે વગેરે, તો એ પણ ઔષધ છે. પણ આ ઔષધ હોય કે તે ઔષધ હોય, ઔષધ છે એ હું છું. ઔષધ પણ હું છું. આહુતિ આપતી વખતે મંત્રો બોલવામાં આવે, કે મંત્રગાન કરતી વખતે મંત્રોનું પઠન પાઠન થાય, તો એ મંત્ર પણ હું છું. ભાષામાં આપણે પ્રયોગ કરતા હોઈએ તો વેદના ની સંહિતાના જે શ્લોકો છે એને મંત્ર કહેવાય. ગાયત્રી મંત્ર છે, શ્લોક નહીં. તો મંત્ર પણ હું છું. મંત્રોહમ, અહમ એવાજ્યમ, અહમ અગ્નિ, અહમ હુતમ. યજ્ઞ કરતી વખતે જો કંઈ હોમવામાં આવતું હોય, તો જેમાં હોમવામાં આવે અગ્નિ એ હું છું, તો જે હોમવામાં આવ્યું એ પણ હું છું, અને જે હોમવાની ક્રિયા થઈ એ પણ હું છું. અહમેવ આજ્યમ, આજ્ય એટલે જે હોમવાનું હોય એ ઘી વગેરે. અહમેવ આજ્યમ, અહમ અગ્નિ, અહમ હુતમ. આ બધું એટલે જો યજ્ઞ કરવામાં આવે તો યજ્ઞીય ક્રિયાના જેટલા અંગો છે એ પણ હું છું, અને મંત્રરૂપ વાત થતી હોય તો એ પણ હું છું. જેને પહોંચવાનું છે તે પણ હું છું, જે માર્ગે પહોંચવાનું છે તે માર્ગ પણ હું છું, અને જે પહોંચનાર છે તે પણ વસ્તુતઃ તો હું જ છું. એક સિવાયનું બીજું કોઈ તત્વ છે નહીં, પણ અનેક રીતે વિસ્તરેલું છે, અને એમાંથી ગમે તે માર્ગે જાઓ તમે પહોંચવાના તો છો જ. અહમ ક્રતુરહમ યજ્ઞઃ, સ્વદાહમ અહમ ઔષધમ, મંત્રોહમ અહમેવાજ્યમ, અહમ અગ્નિર અહમ હુતમ. આટલું સમજી લો, જે કાંઈ તમને ઉત્તમ કાર્યોની અંદર, યજ્ઞીય કાર્યોની અંદર, અંદર લૌકિક યજ્ઞોના કાર્યની અંદર પણ જે કાંઈ પ્રાપ્ત થાય છે તે આખરે ઈશ્વરથી અલગ કશું નથી, ઈશ્વરનું જ સ્વરૂપ છે. એ જ ઉત્પન્ન કરનાર છે, એ જ પાળનાર છે, એ જ પોષનાર છે, એ ધારણ કરનાર છે. એટલે 17મા શ્લોકની અંદર વધારે સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં કહેવામાં આવ્યું છે કે પિતાહમસ્ય જગતઃ, માતા ધાતા પિતામહઃ, વેદ્યમ પવિત્રમ ઓમકાર રુક્ષામ યજુરેવ ચ. લ્યો, હવે શું રહ્યું? હું જ આ આખા એ ચરાચર જગતનો પિતા છું. એટલે મારાથી, મારામાંથી, મારા થકી આ જગત સર્જાયું છે. તો એની અંદર જરા આપણને ઝટકો મારે એવો શબ્દ છે પિતામહ. પિતાનો પિતા પણ હું જ છું, એટલે મારો બાપ પણ હું જ. લૌકિક અર્થમાં આ નહીં સમજી શકાય, કારણ કે લૌકિક અર્થની અંદર તો એકમાંથી બીજાનું સર્જન થાય છે, ભૌતિક પદાર્થો હોય છે. આ જે પરમ તત્વ છે એ ભૌતિક પદાર્થ નથી, પરમ તત્વ જ છે. તત્વ કેવળ તત્વ છે, તેના સિવાય બીજું કશું જ નથી.

पितामह, ए जगत नु सर्जन કરવામાં હું જ સર્જક છું, એટલે પિતા છું અને માતા પણ હું જ છું, અલગ નથી. બે તત્વોથી ઉત્પન્ન થયું એમ કહેવું પડશે નહીં. સામાન્ય રીતે જગતના દરેક પદાર્થોના માટે બે ની જરૂર પડે, માતા અને પિતા. અહીં બે ની જરૂર નથી, એક જ તત્વ છે, તે જ માતા છે, તે જ પિતા છે, તે જ પિતામહ છે અને તે જ ધાતા છે. ધાતા એટલે ધારણ કરનાર, ધારણ કરે એને, એને એને રાખે, એને જીવંત રાખે, એના નાના નાના કર્મોના ફળ આપે, ખાય એટલે પેટ ભરવા દે. તો પિતામહસ્ય જગતઃ માતા ધાતા પિતામહઃ, આ જ પરમેશ્વર છે, એમાંથી એનાથી આખું જગત ઉત્પન્ન થયું છે. આગળ જે કહ્યું તું એની આ સમજૂતી છે કે મારી જે અવ્યક્ત પ્રકૃતિ છે એમાંથી આ બધું જગત સર્જન પામ્યું છે, તો એ હું જ છું અને જગતની અંદર આવ્યા પછી જે વિવર્તો ઉભા થયા તે પણ હું જ છું, પછી મારા સિવાય કશું છે જ નહીં. વેદ્યમ પવિત્રમ ઓમકારમ, વેદ્ય એટલે જેને જાણવો જોઈએ તે તત્વ, વેદ એટલે જાણવું, વિદ ધાતુ છે, વિદ એટલે જાણવું. તો વેદ્ય એટલે જેને જાણવાનો છે, એટલે જે તત્વને આપણે ઓળખવાનું છે તે તત્વ તો હું છું અને તેમાંથી સર્જાયેલું બધું પણ હું જ છું. એટલે એ પવિત્રમ ઓમકારમ, પવિત્રમાં પવિત્ર જે છે તે હું જ છું અને ઓમકાર એ પણ હું છું. પ્રણવ મંત્ર આપણે આગળ જોયું તું, ઓમકાર છે એ બ્રહ્મ સ્વરૂપ છે. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન, એમ આપણે આગળ જોયું તું, આવી ગયું છે એટલે એની સમજૂતીમાં વધારે જતા નથી. તો એ જે ઓમકારનો ઉચ્ચાર થાય તો એ પણ હું જ છું અને ઓમકાર વડે જેને જાણવાનો છે તે પણ હું છું. અને વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આ બધું પણ એટલે જે બધા જ્ઞાનના બધા વેદો છે ને, વેદોને આપણે પૌરુષેય કહેતા નથી. આપણી પરંપરા એમ કહે છે કે વશિષ્ઠ કે વામદેવ કે વિશ્વામિત્ર કે જે બધા ઋષિઓ છે એમણે ઋચાઓના દર્શન કર્યા. મંત્ર માટે શબ્દ વપરાય છે ઋચા. એમણે ઋચાઓનું દર્શન કર્યું એટલે અંદરથી ઉગી, પોતે રચયિતા નથી. કોઈ ઋષિ એમ નહીં કે આ આ વેદના આ સૂક્તના રચયિતા અમુક ઋષિ છે, એમ નહીં કે, એના સર એના એના એના દ્રષ્ટા છે, એનું દર્શન કરનાર છે. અને પછી એમણે એને પોતાના શિષ્યને સમજાવી દીધું ભાષામાં, શબ્દોમાં, જે તત્વ છે એનું એમણે દર્શન કર્યું છે. એટલે એટલે વેદો અપૌરુષેય છે, કોઈ દેહધારી શરીરના માણસે એની રચના કરી છે એવું છે જ નહીં. એટલે વેદ એ સીધો સીધો જે વેદ્ય છે એની સાથેનો સંપર્ક ધરાવે છે, એને ઋગ્વેદ કહીએ, એને યજુર્વેદ કહીએ, એને સામવેદ કહીએ, અને લખ્યું નથી પણ હું ઉમેરી દઉં એને અથર્વ કહીએ. જે આ વેદો છે, વૈદિક સંહિતાઓ છે, જે જ્ઞાનના આધારો છે, આપણું બધું જ ભારતીય જ્ઞાન જે છે એ એને આધારે વિકસ્યું છે, એને આધારે મોટું થયું છે, એને આધારે ફલ્યું છે. બધા જ દર્શન

0: દર્શનોના મૂળ જોવા જઈએ ને તો વેદમાં છે એમ કહેવાય જ્ઞાન માત્ર, જ્ઞાનનો પર્યાયવાચી શબ્દ વેદ છે એમ કહીએ તો ચાલે, પણ એ હું જ છું, એ પરમેશ્વર સિવાય બીજું કશું છે જ નહીં. એટલે એને અપૌરુષે તો કયા છે, પણ બધાને આપણે અપૌરુષે કહેવું પડે એવી પરિસ્થિતિ છે. તો આ મારાથી ઇતર કશું છે એમ માનવું નહીં, કોઈ વેદનો માર્ગ લે, કોઈ બીજો કોઈ માર્ગ લે, પેલો ક્રતુ અને યજ્ઞ કયા ને, તો એ માર્ગ લે તો ત્યાં જઈએ તો પણ, અને અહીંયા જ આવીએ તો પણ, તો જેટલા જેટલા માર્ગે કોઈ માણસ યજન કરે છે તો એને એનો આદિ તો હું ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરુદ પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. 18મો શ્લોક છે આ. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરુદ પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. બધા શબ્દો એક પછી એક પછી એક પછી એક વિશેષણો છે. આમ તો આ બધું એક જ છે. ગતિ, ગતિ કઈ ગતિને પામ્યા? મોક્ષની ગતિને પામ્યા એમ કહીએ ને આપણે. તો ગતિ ઈશ્વર છે, ભરતા ભરણ પોષણ કરનાર ઈશ્વર છે, પ્રભુ જે પ્રભુ છે, સ્વામી છે, માલિક છે બધાનો. નિવાસ, આ બધું જે છે ક્યાં રહે છે? તો ઈશ્વરમાં નિવાસ. શરણમ, જે બધાનું શરણ બની શકે છે, એ જે બધાનો મિત્ર બની શકે, આત્મીય બની શકે. પ્રભવ, સમસ્તની ઉત્પત્તિ. પ્રલય, સમસ્તનું લીન થવાનું સ્થાન. નિધાનમ બીજમ અવ્યયમ, અને અવ્યય એવું આ સમગ્રનું બીજ, આદિ આદિ સ્વરૂપ, તે બધું જ ઈશ્વર છે, પરબ્રહ્મ છે. અને એની ઉપાસના જે કોઈ રીતે કરવામાં આવે તે રીતે થઈને આખરે પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે છે. ગીતાનો 9મો અધ્યાય આ રીતે ઈશ્વરના પ્રભાવનું પ્રસારનું વર્ણન કરે છે, અને એ દ્વારા કેવી રીતે પ્રાપ્ત કરવો એ માટેની જિજ્ઞાસાને જાગૃત કરે છે. આપણે ગીતાના 9મા અધ્યાયના 18મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. હવે પછી આપણે 19મા શ્લોકથી આગળ વધવાનું રહેશે. ત્યાં સુધી આપણે વિરામ લઈએ અને તે પછી આપણે આગળ વધશું. તો અહીંયા આપણે આજે અલ્પ વિરામ રાખીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે, તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુરના વારસો શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા એપિસોડમાં આપણે લગ્નના નિમંત્રણ વખતે જે કંકોત્રી લખાય ત્યારે જે ગવાતું ગાણું હતું, સોના વાટકડીમાં કંકુ ઘોડા વળે, એ સાંભળ્યું હતું. તો આપણે લાવો આજે ફરીથી સાંભળીએ અને પછી એની આપણે સમીક્ષા કરીએ.

અતિ મનોહર છબીઓથી શોભતું આ ગાણું છે, જેના ઘેર પ્રસંગ છે એના ઘેર પ્રસંગનો એટલો ઉલ્લાસ છે કે કંકુ ઘોળવા માટે જે વાટકી છે એ વાટકડીને પણ સોનાની બતાવી છે, અને એક વૈભવના પ્રતિક રૂપે, એક આનંદના ઉલ્લાસના પ્રતિક રૂપે એની વાત કરી છે. આ ગાણામાં પોપટનો જે રૂપકથી આવકાર થયો છે એ પણ કેટલો મોહક છે. ગાણામાં મોર, પોપટ, કોયલ, ચકલી વગેરે પશુ પક્ષીઓનો પણ ભરપૂર ઉપયોગ થતો, તો લોકકળાઓમાં પણ એની વિશેષ ભાત ઉપસ્થિત. કેવો હતો એ માયાળુ માનવી અને એનો પ્રકૃતિ પ્રેમ, અને અમે આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ એ તો સંબંધોને જોડનારી સંસ્કૃતિ છે, તોડવાની સંસ્કૃતિ આપણી નથી. આપણે તો મનુષ્ય સિવાય પ્રકૃતિના તત્વો સાથે પણ સંબંધો જોડનારા છીએ. આપણે ચંદ્રને ચંદ્રમામા તો સૂરજને સૂરજ દાદા કહીએ છીએ, વૃક્ષોમાં વડદાદા તો નદીને માતા કહીએ છીએ, ખેતરની રખેવાળી કરનાર નાગને પણ આપણે નાગ દેવતા કહીને પૂજીએ છીએ, અને એનો એક નાગપંચીનો એક ખાસ તહેવાર ઉજવીએ છીએ. આમ લગ્નના ગાણાઓમાં પ્રકૃતિના વિવિધ અન્ય જીવોને પણ આપણે બહુ જ સહજતાથી વણી લઈએ છીએ, એમાં આપણો પર્યાવરણ સાથેનો પણ ઊંડો નાતો પ્રગટ થાય છે. હવે પછીનું જે ગીત છે એમાં ગણપતિની સ્થાપનાની પછી વિઘ્નહર્તા ગણપતિ દાદાના આશીર્વાદની યાચના કરવામાં આવી છે, જેના ઘરે લગ્નનો આ મંગલ પ્રસંગ છે તે યજમાન ઘરની સ્ત્રીઓ સાથે મળીને ગણપતિની વંદના કરે છે કે હે ગણપતિ દાદા, હે દુંદાળા દેવ, હે શિવનંદન, તમારા આશીષના સહારે અમે આ અવસર આદરીને બેઠા છીએ, એમાં કોઈ જ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય અને વિના અવરોધે અમારો મંગલ પ્રસંગ પાર પડે એવા આપણે આશીર્વાદ આપજો, અને એ આશીષ આ ગાણામાં પ્રગટ થાય છે. પાછલી પછીથી તે બેસાડ્યા ગણેશ

આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ પ્રસંગમાં સૌ પ્રથમ ગણપતિનું સ્મરણ કરવામાં આવે છે, અને એટલે જ ગણપતિ દાદા એ વિઘ્ન વિનાશક છે, વિઘ્નહર્તા છે. માત્ર અત્યારે જ નહીં, મધ્યકાલના પ્રેમાનંદ, શામળ, મીરા જેવા સર્જકો પણ પોતાની સાહિત્યિક રચનાઓ આરંભ મંગલાચરણ ગાઈને કરતા, અને એ મંગલાચરણમાં સૌ પ્રથમ વિઘ્નહર્તા ગણપતિ અને પછી વિદ્યાની દેવી સરસ્વતીની વંદના કરવામાં આવે, અને ત્યારબાદ એમની મૂળ રચનાની શરૂઆત થાય. આ ગાણામાં બારસાખે બેઠી પૂતળી રે અને ત્યાર પછી

तो पूतली कया भाई घेर नार के तड़के बैसी तप करे रे। आ बारसा के बैठेली पूतली એટલે એનો સીધો સંદર્ભ છેક માતા પાર્વતી સાથે જોડાય છે। શિવને પામવા પાર્વતીજીએ જે અઘોર તપ કર્યું હતું અને છેલ્લે તો તેઓ પાંદડા ખાઈને તપ કરતા હતા, તે પાંદડા ખાવાનું પણ એમણે બંધ કર્યું અને એટલે પાર્વતીજી અપર્ણા કહેવાયા। અને પાર્વતીજીનું બીજું નામ એટલે જ અપર્ણા છે। અને હવે પછીનું જે ગીત છે તેમાં ગણપતિની સ્થાપના સાથે સાથે ગણપતિજીના સૌંદર્યનું વર્ણન પણ છે, સિદ્ધિ સિદ્ધિની વાત પણ છે।

સાંભળ્યું શ્રોતા મિત્રો, ગણપતિની સ્થાપના કરતા એમના સ્વરૂપનું વર્ણન પણ છે. ગણેશ ધૂંધાળા છે અને સુંધાળા પણ છે. આ ધૂંધાળા એમને એટલા માટે કહેવામાં આવ્યા છે, આપણે તો એવું માનીએ છીએ કે ગણપતિનું પેટ મોટું હતું એટલે અમને ભોજન પણ વધારે જોઈતું હતું, પણ સાચો ભાવાર્થ એ છે કે ધૂંધાળા એટલે કે મોટા ઉદાર મનવાળા થવું. આ સમાજમાં વચ્ચે જો રહેવું હોય તો ઉદારતા કેળવવી જોઈએ, એ એનો ગુણ છે. અને જો ઉદારતા કેળવશો તો ક્યારેય દુઃખી નહીં થાવ, એ એનો કહેવાનો ભાવાર્થ છે. ગણેશની કોટે રુદ્રાક્ષની માળા છે. શિવજીના નંદન શિવજીના પુત્ર હતા એટલે રુદ્રાક્ષની માળા તો હોય જ, અને વિઘ્નહર્તાને નિમંત્રણ તો પાઠવ્યું, પણ વિઘ્નહર્તા આવે ક્યારે? કે જ્યારે એમનો પ્રિય ગોળ ઘી અને ઘઉંનો ભંડાર હોય ત્યારે. અને એ જમાનાની એ સમયની મીઠાઈઓ તો જુઓ, શીરો કંસાર લાડુ સુખડી આ બધી જ વાનગીઓ મૂળ ઘી ગોળ અને ઘઉંમાંથી જ બને, અને એ વાસ્તવિક રીતે જોઈએ તો શારીરિક દ્રષ્ટિએ પૌષ્ટિક પણ હતી. એટલે ગણેશ કહે છે કે હું તો એકલો ના બેસું, બેસું ઘી કેરા ડબ્બે ગણેશ ધૂંધાળા રે. એકલો ના બેસું, બેસું ગોળ કેરા રવે રે ગણેશ ધૂંધાળા રે. એકલો ના બેસું, બેસું ઘઉં કેરા ગાડે રે. તો કેવી ઉદાર અને ઉમદા વાત ગણપતિજીએ કરી તમે જોયું મિત્રો. તો આવજો આજે રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં, હું આપણી વચ્ચે રજા લઉં છું અને ફરીથી નવા એપિસોડમાં આપણે લગ્નમાં મંડપ મુહૂર્તની વાત કરીશું.

તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ વાંચિકમ. બના સાહિત્ય ઉત્સવમાં રેડિયો પાલનપુર અને આંગિકમ દ્વારા રજૂ થયું વાંચિકમ, જેનું ટાઇટલ હતું પડી પટોળે ભાત. આ વાંચિકમમાં તમને વિવિધ આર્ટિસ્ટોના અવાજ સાંભળવા મળશે, જેઓ જોડાયેલા છે રેડિયો પાલનપુર તેમજ આંગિકમ સંસ્થા સાથે. ચાલો માણીએ આજનો આ એપિસોડ પડી પટોળે ભાત વાંચિકમ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કે કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા આપણના, જેથી અખંડ અખિયાં માં રહે મારા સપના સાજણના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયાં માં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.
2: અને કસુંબીના વાર્તાલાપ ચાલતો હોય છે ને તે સમયે તેના બાપા શામજી ભાઈ હિરજી સાથે પ્રવેશ કરે છે ઘરમાં. બંને હાથ ધોઈને જમવા બેસતાની સાથે શામજીને કહે બોલી પડે છે,
3: અલે આ ગોણો ગાજો પછી રોટલા ખવડાવશો હે?
4: આ બેહો બેહો આ જુઓ, રોટલે રોટલે કસુંબી ભાત ઉપસાવે છે ને કહે છે કે પટોળાની ભાત પાડું છું.
5: ઓય લ્યા બાપા, જુઓ જુઓ મોરલાની ભાત દેખાય છે? હા જુઓ જુઓ, રોટલામાં પટોળાની ભાત પાડે છે કસુંબી. તો
3: જો સીક કા સીક આવી ભાત પાડવાનું કહેતો તો તને, પણ તું ના સમજો ને. આ છોડી, આ છોડી બે ગળી દુકાની ને એમાં તો રોટલે ભાત પાડે છે.
5: પણ બાપા, રોટલે ભાત પાડવી ને પટોળે, બેમાં ફેર ખરો કે નહીં?
4: હાસતો વાળી રોટલા શેકતા શેકતા ભાત
5: એક દોરો રંગવામાં ભૂલ આવે અને આખે આખું પટોળું બગડી જાય.
3: પાટણના
5: સાળવી જેવું ગણિત.

0: નહીં નહીં નહીં બાપા,
1: ખલા એ તો આપણા લોહીમાં હોય.
2: તે બાપા, હું એ પાટણની શાળવી તો ખરી જ ને?
1: ખરી જ ને દીકરી, તું એ મારી પહેલા કોળાની દીકરી છો.
3: ને કસુંબી પાસે પડેલું ચપ્પુ લઈ પોતાના હાથ ઉપર લસરકો મારીને લોહી કાઢીને શામજીને બતાવતા બોલે છે,
2: તે જુઓ ને બાપા, મારા લોહીમાં ગણિત છે કે નહીં? પટોળાની ભાત ગણવાનું ગણિત જુઓ ને.
3: આમ અચાનક લોહીની ધાર કસુંબીના હાથમાંથી વહેતી જોઈ બધા જ સ્તબ્ધ થઈ જાય છે. જમવાનું અધૂરું છોડીને ઊભા થઈ જાય છે અને પિતા શામળ ગળગળા સાદે બોલી ઉઠે છે,
1: અરે અરે કસુંબી, આ શું કર્યું તે?
4: હાય, આ છોડી તો સાવ ગાંડી થઈ ગઈ છે. લાવો લાવો, ખૂબ ગાબાજરીઓ લાવો, હું એ ઓંગળી જ કાપી નાખી દે.
3: કસુંબીનો ભાઈ હીરજી દોડતો ઘરના ઓરડામાં જઈ ઘા બાજરીઓ લઈ આવે છે.
1: આ શું કર્યું તે હે? આમાં આંગળા કપાતા હશે. તું એ બધું પડતું મૂકીને જા, કઈ કપડું લઈ આવ. આ છોડીને તો કઈ ભાન જ નથી.
2: ભાન છે બાપા, જો દુખતું નથી. ખાલી મને એટલું કહો, મારું લોહી ને આ ભૈલાનું લોહી જુદું છે?
1: અરે એ તો એક જ હાય ગાડી, પણ એ જોવા માટે આમાં આંગળા કાપવાના હોય મૂર્ખી?
2: બાપા, મને શાળ કેમ નથી ચલાવવા દેતા?
4: અરે ના ચલાવવા દેવાય, એવો રિવાજ છે, બાપ દાદા વખતનું ચાલ્યું આવે છે, પરંપરા છે આપણી. લાવ આંગળી, બીજું કપડું તો ના જડ્યું, તે આ જૂના પટોળાની શિંદડી લાવીશું. લાવ બાંધવા દેજો.
2: રેવા દે માં, પટોળાની શિંદડી બાંધીશ તો કસુંબીના લોહીથી ભાત બદલાઈ જશે, અભડાઈ જશે માં. રેવા દે,
4: બહુ બકબક કરે છે છોડી.

0: कसुंबी पटोले भात कसुंबी रंग न छोड़े अरे फाटे तन तरड़ाए कसुंबी जंग न छोड़े
1: कसुंबी नो रंग जाम्यो छे एने पटोळू शीखवानो रंग लाग्यो छे परंपराओ सामे कसुंबी नो जंग जाम्यो छे राणकी वावती पाणी भरी लावता घी वटेती घी खरीदी लावता बहेनपणियो साथे सातताळी खेलता નોરતાની રાતે ગરબે ઘૂમતા કસુંબી તો જાણે શાળના તાણા અને વાણા ખેંચે છે નવી નવી ભાત ઉપસાવે છે જોબનમાં પ્રવેશતી નવયૌવનાને સાજણના શમણા આવે પણ કસુંબીને કસુંબીને નવયૌવનના સાજણના શમણા નથી આવતા તે માત્ર દિવસ રાત એકલા પટોળાના સપના એને સતાવે છે એક વખત રાણકી વાવ આગળ પાણી ભરવા કસ્તુરી કસુંબી અને બીજી સહેલડીઓ ભેગી થઈ હોય છે ને મજાક મશ્કરી કરતા કરતા હસતા હસતા પાણી ભરી રહી હોય છે
2: કસુંબી અલે સાંભળ્યું છે તમારા તલોજમાં તમાકુના વેપારીઓ રહે છે
3: હવે એમના શાકવીની વાત પૂછો તો બુન્ને કા સમજાય તમાકુના વેપારીને ઘસીને ગુમડે જોપડવાનો
2: રૂડી સાચું કહું
3: તો રૂડી કહી દે ને
2: મને તો વળ્યું પટોળાના સપના આવે છે
4: પટોળાના શમણા કે પછી પાનેતરના સપના
3: અલી શાળવી એમાં તો પાનેતરમાં પટોળા જ મોકલે કે
4: એમ નહીં પટોળાના તાણાવાણા ગૂંથાતા હોય ને પોપટ મેના સૂરજ ચંદ્ર ઘોડા ફૂલવેલની ભાત પડતી હોય ને એવા સપના
2: હા હા એ તો તાણે તું ને વાણો પેલો તલોદવાળો
4: ના કસ્તુરી તાણા ને વાણાની ભાત તો સમજાઈ ગઈ છે એ એક એક દોરો રંગવાનું ગણિત મગજમાં બેસી ગયું છે
2: તો હવે
4: હવે ખાલી એકવાર શાળ ઉપર બેસવા મળી જાય એટલે બસ
2: શાળ પર બેસવું તો કસુંબી લોખંડના ચણા ચાવવા જેવું કામ છે
4: તો કસુંબીના દાંત પણ વજ્રના બનેલા છે વજ્રના લોખંડના ચણા હશે ને તોય ભાંગીનો એ ભૂક્કો કરી નાખીશ શાળ ના મળે તો કઈ નહીં આ વરેડા જો ને આ રહ્યા તાણા
3: અરે રંગેલા વરેડા
4: હા એ તાણા ને આ વાણા જો ખેંચું છું જોજે
2: અરે આ તો બોરલાની ભાત
4: વરેડાનું પટોળું બોલ કસ્તુરી હવે બાપા એક વખત શાળ ઉપર બેસવા દે એટલી વાત છે
3: પણ કસ્તુરી અમે તો સાંભળ્યું છે કે તરુ આણું થવાનું છે
4: ખાસ તો આ ફાગણની પૂનમનું મુહૂર્ત નીકળ્યું છે
3: ને પેલા તલોદવાડા આવીને તને લઈ જવાના છે હેને કસુંબી
4: હા એ આવે એ પહેલા એક વખત શાળ ઉપર બેસવાની છું ને તાણા વાણા ભરવાની કળ જાણી લઈશ બસ એટલું થા એટલે ઘણું
0: અહીં સંગ કસુંબી

0: જોગણી કોઈ બીજી નહીં, જાગતી ધૂણતી ધરાને ધ્રુજાવતી ચોસઠ જોગણીઓમાંની એક, એટલે આ કંઈ જાણવાની જીત લઈ બેઠેલી જોગના. ખુદ એ નથી જોતી, રાત નથી જોતી, દિવસ નથી જોતી, જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું,
1: કેવળ સાળ ભાત અને પટોળું. એક વખતે અડધી રાત્રિનો સમય થયો હતો અને શ્યામજી અને હીરજી પિતા પુત્ર સાળ ગૂંથીને થાક્યા હોય છે. દીવો ધીમો ધીમો સળગતો હોય છે અને શ્યામજી હીરજીને કહે છે,
0: હીરજી બેટા આજે આટલું બસ, હવે સવારે ગૂંથું.
2: પણ બાપા સવારે તો રાજનો માણસ પટોળો લેવા આવશે, તમને ચોખ્ખું તો કહ્યું હતું કે સવારે આવીશ.
0: પણ દીકરા આપણે માણસ છીએ, આ આપણી કઈ મર્યાદા હોય કે નહીં હે? જો આ હાથ ધૂંધવા માંડ્યા છે ને આ તે કયાનો ઝોકે ચડ્યો છે. હા
2: બાપા, હવે બે બોરનું જ કામ છે, આજે આ પાછું પૂરું નહીં થાય તો કાલે સવારે નવું પટોળું ચડાવાશે
0: ને આમાં જો ભૂલ કરીશું તો હે આખું પટોળું ફરીથી બનાવવું પડશે. સમજણ પડે છે? મારી તો તાકાત નથી, આ હું તો જાઉં છું તારે.
2: ભલે બાપા, તારે તમે જાઓ, હું સાળ ચાલુ રાખું. સવારે રાણીનો માણસ આવશે તો વળી ફજેતી થશે, વેળાસર પટોળું તો આપવું જ પડે. રાજના માણસને શી ખબર પડે કે આમાં કેટલી મગજમારી છે, એમને તો બસ દંડો ખખડાવવો છે. મારું આ સાળ ચલાવી હવે સહેલી તો નથી.
0: આટા આવી રહ્યા છે
2: બાપા, સાચું જ કહેતા હતા. આજના માણસને જવાબ આપવો સારો, પણ આ પટોળું બગડે તો રાણીએ બગડે. રહેવા દો હીરજી, હવે છાના માના સૂઈ જાઓ. થાકમાં કામ કરવા જતા આબરૂ એ બગડે, પટોળું એ બગડે અને સમયનો એ સત્યાનાશ જાય નફામાં. હવે ત્રણ ફોરનું કામ બાકી છે, સવારે કરીશું. હવે તો રાજના માણસોથી માં જોગણી બચાવે.
1: ચાલુ સાળે જોકા આવવાના કારણે હીરજી એક બે વખત શાળ પર પડી પણ જાય.

0: એટલે જ થાકી હારીને એ સુવા માટે ઊભો થઈ જાય છે. દીવો સંકેલે છે, પણ તેટલામાં તો કસુંબી પાછળથી ઓરડામાં પ્રવેશી જાય છે. હીરજી ઓરડાની બહાર નીકળી જાય છે અને કસુંબી ચકમકથી દીવા કરીને શાળને અડે છે. રોમાંચિત થઈને શાળ પર બેસીને ખુશ થાય છે.
1: હવે હૈયાને ટાઢક લાગે છે.
0: ધીમો ધીમો કસુંબીનો ગણગણવાનો અવાજ અને શાળનો અવાજ ઓરડાની બહાર આવતો હોય છે. શાળ કોણે ચાલુ કરી?
2: ભરમ બેસી ગયો લાગે. આખો દાડો શાળ ચલવી ચલવી અને ખોપડીમાં એકલા શાળના જ અવાજો આવ્યા કરે છે.
1: મને લાગે છે હવે વાંધો નહીં આવે.

ઈચ્છા મુક્ત થઈ શાળને ચલાવે છે. ધીમો પ્રકાશ ને ધીમો અવાજ આવતો રહે છે અને કસુંબી પટોળું ગૂંથી નાખે છે. સવારે વહેલી પરોઢે મોગી વાસિંદુ વાળી રહી હોય છે.

0: ત્યાં જ રાજનો સૈનિક શામળના આંગણે આવીને એક હોકારો દેતા પૂછે છે,
1: શામજી સાળવી અહીં જ રહે છે કે?
2: કોણ?
1: રાણીબાએ મોકલ્યો છે, પેલું પટોળું તૈયાર થઈ ગયું.
2: એ સાંભળો છો, આ રાજમાંથી આવ્યું છે કોક?
3: આવો આવો ભાઈ, ઘડીક બેસો.
1: બેસવા નથી આવ્યો સાળવી, પેલું પટોળું તૈયાર પટોળું લેવા આવ્યો છું.
3: હા પણ ઘડીક બેસો તો ખરા ભાઈ.
1: રાણી બા ઉતાવળમાં છે ને ચોખ્ખે ચોખ્ખું કહેવડાવ્યું છે કે પટોળું તૈયાર ના હોય તો સાળવીને દરબારમાં લઈ જવાના.
3: અરે પણ રાણીબાને કહેવાનું હતું કે પટોળું એકાદ દિવસ,
1: એક દિવસે નહીં, હવે તો એક ઘડીએ ચલાવવાના નથી. છાણો માનો પટોળું આપ, નહીં તો હેડ સીધો મારા હાથે દરબારમાં.
0: શ્યામજી ને ખેંચતા સૈનિકને જોઈ ઓરડામાંથી દોડતો દોડતો તેનો પુત્ર રામજી આવી જાય છે.
4: અરે ભાઈ, અમે કારીગર માણસ, અમારી તો મૂંઝવણ સમજો જરા.
1: અમે તો ચિઠ્ઠીના ચાકર, તમને લઈ ના જાઉં તો મારી નોકરી જાય. ચાલ પટોળું લાવ.
4: અરે પણ હજુ તો અમે
1: એ બધું તું રાણી સામે બગજે. હેડ અત્યારે હેડ.
2: અરે અરે, વરના પોરમાં લઈ જાઉં છો, કઈક તો દયા કરો.
1: એ બધું અમને ખબર ના હોય, રાણીનો હુકમ થયો છે. કામ નહોતું થઈ શકતું તો રૂપિયા હાથમાં નહોતા ઝાલવા, સોના મોરની પોટલી ઝાલતા વિચાર કરવો પડે.

0: આમ ને બીજી તરફ કસુંબી આશ્ચર્ય દુઃખ અને આનંદ મિશ્રિત લાગણીથી શાંતિથી એક ખૂણામાં ઉભી ઉભી આ દ્રશ્યને જોઈ રહી હોય છે.
1: ભાઈ તમારી વાત એકદમ સાચી, પણ પટોળા ગૂંથવા એવા સહેલા નથી ભાઈ.
2: અરે બાવડામાં જોર નહોતું તો હામી છાતીએ હા કહેતા 70 વાર વિચારવું પડે. રાણીબા છોડવાના નથી, એ તો ચોખ્ખું કહેતા હતા કે વચન આલવામાં જૂઠા માણસ આ નગરમાં ના જોઈએ. ને રાજા તો વળી એમ કહેતા હતા કે નગરમાં શું કામ, આ જગતમાં આવા જૂઠાઓ ભારરૂપ છે.
3: હે એટલે
2: ધરતીનો ભાર ઓછો કરવા રાજા ગમે તે કરે, ગમે તે.
3: હાય હાય, આવું તે કઈ હોતું હશે.
2: હા રાજા રીછે રીજે તો રાંકને ઊંચી મેળીએ બેહાડી દે, ને ખીજે ને તો ભીખ માંગવીએ ભારે પડી જાય. રાણીના પટોળા બનાવવાના હતા, વચન આપતા પહેલા વિચારી લેવું જોઈતું હતું.
3: માફ કરો પણ એ થોડોક સમય તો
2: એ બધા વેવલાવાળા રાજાજી જોડે કરજો. હેડલા સાળવી ઝટ કર, ને ના આવું હોય તો ના કહી દે એટલે હું જાઉં.
1: ના ના એવું ના હોય ભાઈ, રાણીભાઈ તેડાવ્યા હોય ને અમે ના આવીએ.
2: રાણીએ તને નથી તેડાવ્યો, પેલું પટોળું મંગાવ્યું છે. તું તો ચાલ પણ સાથે પેલું પટોળું લઈ લે, સમજો.
4: હે પણ પટોળું અધૂરું શાળમાંથી છોડીએ તો પછી ગુંથી ના શકાય.
2: તો
4: પટોળું તો શાળમાં જ રહેવા દેવું પડે.
2: અને રાણી માએ મંગાવેલા પટોળાનું શું?
3: બીજું કોક સારું પટોળું લઈ જાવ ને.
2: મૂરખ સમજો છો, નપાવટો. ભરતા પટોળા પકડાવીને સમજાવવા નીકળ્યા છો. અરે પટોળું ગમે તેટલું ગુંધાણું હોય મારે જોઈએ, સમજ્યા. લાવ લાવ, ક્યાં છે ચાવી?
1: ભાઈ માની જાવ તો સારું, આ અમારી આબરૂ બચે.
2: હટ બુડા, હવે કગરવા બેઠો છે, હવે તો જીવ બચે કે નહીં એનો વિચાર કર. લાવ લાવ, ક્યાં છે પટોળું?
4: શાળમાં.
2: ને શાળ ક્યાં છે? તાળા મારીને રાખ્યા છે. ખોલ ખોલ ઝટ, હવે કાઢીને આ પટોળું.
4: ભાઈ એમ કરશો તો અમારી છ છ મહિનાની મહેનત માથે પડશે, બે બોરનું કામ હજી બાકી છે.
2: અમે રાજના સેવક, જેમ કહ્યું હોય એમ જ કરીએ. ખોલ ઓરડાનો દરવાજો.
0: હીરજી સૈનિકથી ગભરાઈને તાળું ખોલે છે અને શાળ પર પટોળું જોઈ આશ્ચર્ય પામે.
4: પટોળું આ તો તૈયાર છે.
3: હે પટોળું તૈયાર.

0: તૈયાર છે?
1: આ ક્યારના નાટક કરો છો લ્યા? આ સાળવીઓ ક્યારના ભવાયા થઈ ગયા ને, એની તો કઈ ખબર જ ના પડી.
2: અલા હિરજી, તે ગોઠી નાખી તું? બાપા, મેં ગોઠ્યું ત્યારે તો કામ બાકી હતું.
0: એ તો જોગણી માએ જ લાજ રાખી આપણી. હેડો, બીજી વાત પછી કરજો, પટોળું આપો આને, એટલે એને હાશ થાય.

0: कदी जागती जोगड़ी लाज राखे, तो कदी खिलती कोई कड़ी लाज राखे, सूरज आत्मे चांद पण चातरे, त्यां तो कदी कोई झीणी तारली लाज राखे, ने पाटण शहर ने माते टमटमती झीणी तारली ए एक दिवस भारे मन पाटण थी विदाय लीधी। दीकरी अने गाय दोरे त्यां जाय, एम तलोदना कोई साळवी ने त्यां શામજીએ પોતાની દીકરી કસુંબીને વળાવી હતી, પણ એ કસુંબીનો વિદાયનો પ્રસંગ પણ અવિસ્મરણીય હતો।
1: આવો આવો વેવાણ, તમે જરાય ચિંતા ના કરશો મોંઘીબેન, તમારી દીકરી એ અમારી દીકરી જ છે।
2: હા, પણ કાળજાના કટકાને પારકે ઘેર મોકલવો એ ખૂબ કઠણ કાળજાવાળાનું કામ છે। હોય હવે ઢીલા પડશો નહીં વેવાઈ, સાળવી જો તમે।
1: નાની ને

0: જ રહી. પટોળા ઉપર મહેંદીની ભાત તે કદી પડાતી હશે?
1: ને એવી ભાત પાડવી હોય તો અમારે ઘેર સાળ છે ને, તું તાર પાડજે ને. તલોદમાં સાળ ઉપર બેસવા દેશો કેમ? તલોદમાં તો અમારે વહુ વારુએ સાળ ચલાવે, સાળના ઉપરાશ અમારે નથી.
2: મારો

0: તો આજે તમે સાંભળ્યું વાચી કમ પડી પટોળી ભાત. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आज AR अने आप सौ माटे लईने आवु छू गुजराती साहित्यनी केटलीक एवी वार्ताओ, એવી વાતો કે જીવતી હકીકત હોય। ક્યારેક તમારા અને મારા જીવનમાં આવતી જે મુશ્કેલીઓ છે તે સમયે મનમાં જે ભ્રમ સર્જાય છે એ ભ્રમ સામે લડવાનો એક હક આપે, એક હિંમત આપે તેવી હકારાત્મક વાતો લઈને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો પાલનપુર પર હું RJAR આપ સૌનું સ્વાગત કરું છું। આપણા સમુદાય, આપણા વિસ્તાર અને આપણી કમ્યુનિટીને સ્પર્શતી વાતોને જ અહીંયા વાચા આપવામાં આવે છે। જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો હોય છે અને ઘણી બધી એવી વાતો હોય છે કે જે આપણે કોઈ બીજાને કહીએ અથવા એ અનુભવને બીજા માટે આપણે ઉપયોગમાં લઈ શકાય તે સ્વરૂપમાં વાર્તારૂપે, કથારૂપે વહેંચીએ તો આવનારી પેઢી અને અન્ય લોકોના જીવનમાં પણ સુંદર મજાના એવા જીવનના પ્રસંગો ઉજવવાની તક મળે છે। અને હા, ગમ્મતનો ગુલાલ હોય, ગમતાનો ગુલાલ હોય, શોખનો ગુલાલ હોય તો અહીંયા આ સાહિત્યનો ગુલાલ પણ રેડિયો પાલનપુર પર આપણે ઉછાળીએ છીએ અને એમાં રહેલા એ રંગમાં તમે રંગાઈને તમારા પ્રતિભાવ પણ અમને મોકલી આપો। આજના એપિસોડમાં એડિટર્સ ચોઇસ તરીકે જે સામયિક છે નવચેતન, એમાં અરવિંદ ભંડારીની એક નાનકડી વાર્તા મૂકવામાં આવી છે। આ વાર્તા મારે તમારી સાથે વહેંચવાની છે। તમારા અને મારા જીવનમાં દોસ્તી સ્વરૂપે આવેલી આ વાર્તાના અંશો પણ એટલા જ અતૂટ અને પોતાના લાગશે। આવો વાર્તા માણીએ, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપણે આ વાર્તાને માણીશું।

અરવિંદ ભંડારીની વાર્તા નકલી દોસ્ત નવચેતન આ સામયિકના જૂનના અંકમાં પ્રકાશિત થઈ છે એડિટર ચોઇસ તરીકે. નકલી દોસ્ત. જીવનમાં દોસ્તી તો એ વણલેખાયેલો સંબંધ છે. એમ કહેવાય કે પોતાના કરતાં પણ વધુ નજીક હોય તેવો એ વ્યક્તિ સાથેનો એક દસ્તાવેજ છે. નકલી દોસ્ત. આમ તો દોસ્ત એ દોસ્ત જ હોય, એમાં નકલી પણ ન હોય ને અસલી પણ ન હોય. પણ એ ભાવનાને અને શબ્દોમાં જ્યારે ભાષાનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે ઘણી બધી વાર આપણે કામચલાઉ દોસ્ત, હંગામી દોસ્ત, નકલી દોસ્ત, વેપારી દોસ્ત, કામનો દોસ્ત, નકામો દોસ્ત અને ક્યારેક સાથ આપનારા દોસ્ત તરીકે અને પારિવારિક દોસ્ત તરીકે પણ આલેખતા હોઈએ છીએ. આવી જ આ વાર્તાની અંદર એક સુંદર મજાની વાત કહેલી છે. વાર્તા બહુ સરળ છે, નાના બાળકોને સમજાય અને કહેવામાં આવે તેવી. પણ પેલું કહે છે ને કે હાલરડું ગમે તે ઉંમરે ગમે તે વ્યક્તિને સંભળાવવામાં આવે તો એનાથી નિંદર આવે જ, અને એ હાલરડું આપણને સૌને પોતીકું લાગતું હોય છે. દેશમાં પણ એ ભ્રમ સર્જવામાં આપણને સૌને સફળતા મળી છે કે અહીંયા બધા જ લોકો સમૃદ્ધ થઈ ગયા છે. જીવનના કઠોર વાસ્તવનો પડઘો આ વાર્તા જેવી કોઈ કૃતિમાં જોવા પણ મળે છે, અને આ મુદ્દા ઉપર વિવિધ દ્રષ્ટિએ નોંધપાત્ર છે. જેમ કે આ વાર્તા એનું શીર્ષક જ એવું બતાવી દે છે કે અહીંયા કટાક્ષ પણ છે, આત્મીયતા પણ છે, અને આવનારા ભવિષ્ય માટેનું એક સૂચક સંબંધોનું નિરૂપણ પણ છે. નકલી દોસ્ત એડિટર ચોઇસ ને નવચેતનમાં છપાયેલી

વાર્તા મને તો સ્પર્શી ગઈ. વારે ઘડીએ કદાચ આ વાર્તા જેવા અંશો આપણે સાંભળ્યા પણ હોય, પરંતુ મને પોતીકી લાગી એવી તમને પણ જરૂરથી લાગશે. તો આવો આપણે આ નાનકડા વિરામ બાદ અરવિંદ ભંડારીની આ વાર્તાને માણીશું. મારી સાથે જોડાયેલા રહેજો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ આરજે એઆરની સાથે.

આજે મેચ હતી બાજુવાળી ગલીની ટીમ સાથે. ગઈ વખતે હાર્યા હતા અને આ વખતે બરાબર પ્રેક્ટિસ કરી છે એમ કહેતા હતા. જાણે અમે વગર પ્રેક્ટિસે રમવા આવીશું. આ વખતે તો 50થી ઓછા રન નહીં જ કરું, એમના બોલરોના ભૂક્કા બોલાવીશ. આમ વિચારતો વિચારતો દેવર્ષિ ઝડપથી પેન્ડલ મારતો હતો સાયકલના, અને ટોસ જીતીએ તો પહેલી બેટિંગ જ એવો વિચાર પણ કરી રહ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર હું આરજે એઆર નવચેતન સામાયિકમાં એડિટર ચોઇસ તરીકે પ્રકાશિત થયેલી વાર્તા, જેના લેખક છે અરવિંદ ભંડારી અને વાર્તાનું શીર્ષક છે નકલી દોસ્ત, સંભળાવી રહ્યો છું. ધૂનમાં ને ધૂનમાં સાયકલ દોડાવતા રસ્તા પરનો ગાયનો પોદળો એ તો દેખાયો જ નહીં, અને સાયકલ લપસી. દેવર્ષિએ બ્રેક મારી, કદાચ હાડકું ખસ્યું અને એ પડ્યો અને એ ફંગોળાયો. એના હાથ ઉપર વજન આવ્યું હતું એટલે જ લોકોએ એને ઊભો કર્યો. દુખાવા કરતા એટલે કે અત્યારે તો જે દુખાવો એને થઈ રહ્યો છે પેલા હાડકા ખસવાનો, એના કરતા હવે એનાથી મેચ રમાશે નહીં એટલે વધુ રડી રહ્યો હતો. કોઈએ ઘરનો નંબર પૂછ્યો. એણે પોતાના પપ્પાનો નંબર આપ્યો અને પપ્પા અને મમ્મી હાંફળા ફાફડા ત્યાં આવી ગયા. હાડકાના ડૉક્ટર પાસે લઈ ગયા દેવર્ષિને, અને કલાકમાં જ ડૉક્ટર મહેતાએ પાટા સાથે ગળામાં દોરી ભેરવેલા અને ઘાયલ દેવર્ષિ કુમારને તૈયાર કરી દીધા. અને પછી તેવા હાલે જ દેવર્ષિ તેના ઘરે આવ્યો. હવે મેચનું તો કંઈ થાય જ નહીં, ખરું ને? સદનસીબે હાડકું ભાંગ્યું નહોતું, ઢીંચણ છોલાયો હતો, પણ મેચ એ તો ગઈ. થોડાક દિવસ નિશાળે પણ નહીં જવાય. બસ આ બધા વિચારો સાથે દેવર્ષિ હવે મનમાં આકુળ અને વ્યાકુળ હતો. મમ્મી પપ્પાને પણ થયું કે આ છોકરાને બીજું બધું તો ઠીક, પણ આ રમ્યા વિના નહીં ચાલે એટલે જ આટલો બધો ચિંતાતુર છે. પણ એનો કોઈ વિકલ્પ પણ ન હતો. અને તમારા બધાના મનમાં પણ થયું હશે કે હવે આ દેવર્ષિ નામનો છોકરો આટલા દિવસ સુધી એટલે કે આરામના દિવસોમાં કરશે શું? એ જ તો આ વાર્તામાં માણવાનું છે. પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

સદનસીબે હાડકું ભાંગ્યું નહોતું, ઢીંચણ છોલાયો હતો, પણ મેચ તો જતી રહી. થોડાક દિવસ નિશાળે પણ નહીં જવાય અને મેદાન પર ટીમને ખબર પડી એટલે મેચ કેન્સલ થઈ. ઓપનિંગ બેટ્સમેન વિના તો કેવી રીતે ચાલે? એક બે મિત્રો ખબર પણ કાઢી ગયા અને સાંજે બીજા બે મિત્રો આવી ગયા. વાતોમાં ને વાતોમાં દેવર્ષિનો સમય એટલે કે આજનો આખો દિવસ તો પસાર થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરને રેડિયો પાલનપુર પર, સાહિત્યની એક સુંદર મજાની ગુજરાતી ભાષાની વાર્તાને, જેના લેખક છે અરવિંદ ભંડારી. આ વાર્તા જેનું શીર્ષક છે નકલી દોસ્ત અને એડિટર ચોઇસ તરીકે નવચેતન સામયિકમાં તે જૂનના અંકમાં છાપવામાં આવી છે. બીજો દિવસ અડોશી ને પડોશીઓની સલાહ અને ચેતવણીનો રહ્યો. દેવર્ષિ માટે તો બહુ જ કપરો હતો. એને એ તો ખબર હતી કે પોદળો ન જોયો એ એની જ ભૂલ હતી, પણ રસ્તામાં વચ્ચે ગાય માતા પોદળો મૂકશે એવું એને સપનું આવ્યું હોત તો કદાચ એ કાળજી રાખતો, પણ એવું સપનું પણ નહોતું આવ્યું. એટલે એને ક્યાંથી ખબર હોય કે રસ્તામાં પોદળો હશે? અને અચાનક તો સાયકલ આમ પણ એ જો બ્રેક લગાવતો કે વાળતો તો પડવાનો જ હતો. જોકે પડોશીઓ તો તક ચૂકવા માગતા જ ન હતા, દાદીએ પણ એમાં હાથ ધોઈ જ લીધા હતા. દવાના ડોઝ સાથે એણે ઉપદેશના ડોઝ પણ પીધા. એની મમ્મી પાસે વિજ્ઞાનની ચોપડી મંગાવી. જિંદગીમાં પહેલી વાર એને કિરણોના પાઠમાં રસ પડ્યો, કારણ કે પેલી બધી વાતો તો એના કાનમાં દુખાવો જ કરતી હતી. સલાહકારોથી બચવાનો એ શ્રેષ્ઠ ઉપાય એને લાગ્યો. મમ્મી એમને ચા પીવડાવવામાંથી ઊંચી જ ન આવીને, એટલે કે પેલા પડોશીઓને. અને સાંજે પપ્પા આવ્યા એટલે પાછો પડોશીઓનો હુમલો થોડોક શમ્યો, કારણ કે એમની સામે તો વધારે એમના દીકરા વિશે કોઈ કહી જ ન શકે. આમ કોઈને કોઈ આવતું રહ્યું અને મમ્મી ભાવતી વાનગી બનાવતી. બપોરે ટીવી ચાલતો, થોડું વાંચન, થોડું લેસન, અને એમ દિવસ પૂરો થતો. તકલીફ સાંજની થતી હતી. મેદાન યાદ આવે, બધા રમતા હશે એ પણ એનો વિચાર આવે, અને હું આમ પાંજરામાં પુરાયેલ રીંછની જેમ ઘરમાં આટા ફેરા કરું છું, બસ એવું જ વિચાર્યા કરે. હવે આ દેવર્ષિને રાત કેવી રીતે કાઢવાની? તમને પણ વિચાર આવ્યો હશે તો તમારા ઉપાયો પણ મને મોકલી આપજો. ચાલો વાતને આગળ વધારીએ, ત્યાં સુધી લઈએ આ નાનકડો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

वेलकम बैक 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर। आपणे वात करी रह्या छीए नकली दोस्त वार्तानी, जेना लेखक छे अरविंद भंडारी। अने आ वार्ता एडिटर चॉइस तरीके नवचेतन सामयिकना जून मासना सामयिकमां छपवामां आवी छे। आ सुंदर मजानी वार्ता એ તમારા સંબંધો વિશેનું એક વિશ્લેષણ આપે છે। વાર્તામાં ભલે દોસ્તની વાત કરી છે, પરંતુ સામાજિક સંબંધો અને પારિવારિક સંબંધો પણ એવા જ હોય છે। તકલીફમાં અને દર્દમાં લોકો યાદ કરીને ખબર કાઢવા આવે છે, પણ પછી ખબર લેતા જતા હોય એવો અહેસાસ પણ કરાવે છે। આ બધાની વચ્ચે તમને તમારા પારકા અને પોતિકા એ દુઃખમાં એટલે કે દર્દમાં જ સમજાય। કેટલાક તમારા દર્દને વહેંચે છે, તો કેટલાક દર્દ વિશે કોમેન્ટ્સ પણ કરે છે, તો કેટલાક સલાહ અને સૂચનો આપે છે જે એમણે તો ક્યારેય નથી પાડ્યા હોતા। પણ આ બધું જ થતું હોય છે કારણ કે આ પારિવારિક અને સામાજિક સંબંધોની વાત છે। પણ એમાં નકલી અને અસલી શબ્દ દ્વારા અહીં લેખક એમ કહે છે કે કેટલાક સંબંધો એવા

હોય છે કે જેમાં તમને બારીકાઈથી તમારા પોતાના અંગત વ્યક્તિત્વનો પ્રતિબિંબનો અહેસાસ થાય. લાગણીભર્યો સંબંધ તમારી સાથે વહેંચાય ને એટલે તમારા એ દુઃખ અને દર્દમાં સાથ મળ્યાનો અહેસાસ થાય. પેલું કહે છે ને, પાસે તો ઘણા બધા હોય પણ જે સાથે હોય ને એનો આનંદ વધારે હોય, અને સંબંધો પણ એવા જ જોઈએ. ચાલો વાર્તાને આગળ વધારીએ. દિવસ તો જતો રહે છે દેવર્ષિનો, પણ રાત નીકળતી નથી હોતી. અને એને એક વિચાર આવ્યો કે પેલો નિકુંજ એનો મિત્ર, અરે એ તો દેખાયો જ નથી, મારી ખબર કાઢવા કે કંઈ પણ મળવા કે પૂછવા આવ્યો જ નથી. સાયકલ જોઈતી હોય ને ત્યારે કેવો આવી જાય છે, ગાઈડ જોઈએ ત્યારે મારી પાછળ પડી જાય છે, મારી ગાઈડો વાંચીને મારા કરતાં વધુ માર્ક લાવે છે, અને હું અહીંયા જ્યારે ઘવાયેલો છું ત્યારે એ મોઢું બતાવવા પણ આવ્યો નથી. એક અઠવાડિયું થયું, એક નંબરનો સ્વાર્થી છે. હવે આવતું નિકુંજ, હવે આવ સાયકલ માંગવા, પછી જોઉં છું. આખો વિચાર દેવર્ષિના મનમાં એકદમ સીધા લીસોટાની જેમ આવી ગયો અને એના મોઢા ઉપર ગુસ્સો પણ દેખાવા લાગ્યો. એ જ્યારે આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે દેવર્ષિને એની મમ્મીએ બોલાવ્યો. દેવુ, તારો પેલો ખાસ ભાઈબંધ આવ્યો હતો, શું એનું નામ નીતિન ને? ના ના મમ્મી, નિકુંજ. અરે એ એક પ્લાસ્ટિકની થેલીમાં કાગળિયા આપી ગયો છે, તું સૂતો તો એટલે, અને મેં એને પૂછ્યું શું છે એમાં, પણ એ તો એમ બોલ્યો કે દેવર્ષિ માટે છે, એટલું કહી અને જતો રહ્યો. લો હવે દેવર્ષિને પસ્તાવો થયો કે આ મેં આખી વાત કરી નાખી, એના વિશે કેટલું બધું વિચારી લીધું, પણ એ તો વાસ્તવમાં આવીને ગયો, અને મારી નિંદરમાં કોઈ ખલેલ ન પડે એટલા માટે આપીને કંઈક ગયો છે. અને વળી આપીને શું ગયો, એક પણ મારા મિત્ર અહીંયા આવ્યા એ કશું લાવ્યા જ નથી. આ સંબંધીઓમાં એક બે જણ ફળફ્રૂટ લાવ્યા છે, પણ આમાં મને ક્યાં ફ્રૂટ એટલા ભાવે છે, અને મમ્મી એનો મિલ્કશેક તો જલ્દીથી બનાવે નહીં, એટલે આ બધું તો નકામું છે મારા માટે. પણ આ નિકુંજ કંઈક લાવ્યો તો છે, હવે એમાં શું હશે, કેવું હશે, આ બધી વાતનો તો મારે વિચાર કરવો જ પડશે. અને આમે અત્યારે તો હવે મારી પાસે કોઈ કામ પણ નથી રહ્યું, શાળાથી તો આવતો ને એટલે મારી મમ્મી મારી પાછળ પડી જતી, લેસન કર્યું, હોમવર્ક કર્યું, નોટબુક્સ તૈયાર કરી, સ્વાધ્યાય કાર્ય કર્યું, અત્યારે તો એ પણ નથી. આ બધા જ મિત્રો આવ્યા પણ એમાંથી કોઈએ મને કહ્યું નહીં, અને હું પણ પૂછવાનું ભૂલી ગયો કે ભાઈ કંઈ ચાલ્યું હોય તો મને કહો, શીખવાડો, તો હું થોડું કામ કરી લઉં, કારણ કે આટલા બધા દિવસનું ભેગું થશે એટલે આખરે તો મારે હેરાનગતિ જ થવાની. પણ કોઈએ તો કશું કહ્યું જ ન હતું. હવે આ નિકુંજ શું આપી ગયો છે એના વિચારે કરી રહ્યો હતો, પણ મમ્મી જ્યારે રસોડામાંથી નવરી થાય ત્યારે એ થેલો આપે ને, તમે પણ વિચાર કરી રહ્યા છો કે નિકુંજે આપ્યું શું હશે. આપણા જીવનમાં પણ આ બહુ જ અગત્યનો પાઠ છે. ચાલો આ નાનકડા વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

જીવનમાં આપણે પણ આ દેવર્ષિની જેમ ઘણા બધા સંજોગોને પરિસ્થિતિમાં પુરાઈ જવું પડે છે, એકલા થઈ જઈએ છીએ કે આરામ કરવાની જરૂર પડે. એમાં બીમારી પણ હોય, શોક પણ હોય, અને ક્યારેક એવા કામ આવે કે એક કામ માટે આપણે આપણા મૂળ સ્થાનકથી આપણે જ્યાં સતત પ્રવૃત્તિમાં રહીએ છીએ ત્યાંથી દૂર જવાનો વારો આવે. અને એ વખતે આપણને એ બધું કામ, એ બધા વ્યક્તિઓ, આ બધું ચાલતું હોય. અહીંયા બાળકની વાત કરી છે ને, બાળક માટે અઘરું કામ છે એનું ભણવાનું ને ભણવા પછી સ્વાધ્યાયનું, હોમવર્કનું. પણ અહીંયા એને એની ખોટ ચાલે છે, કારણ કે કરવું શું, આખો દિવસ એ હાડકું ખસ્યું છે એટલે તો આરામ કરવાનો છે. અને આ આરામની અંદર જો એ બધું કામ હોત તો થોડું ઘણું એ વાંચતો રહેતો, થોડું ઘણું સમજતો રહેતો, અને ડાબા હાથમાં વાગ્યું છે તો જમણા હાથે લખતો પણ રહેતો. પણ આ બધી વાતો અત્યારે તો યથાસ્થાને નકામી હતી, કારણ કે આપણા જીવનમાં પણ સંબંધીઓ એ સમયમાં, આપણી ફુરસદની સમયમાં એવું કોઈ પ્રવૃત્તિ

સમય કામ આપતા નથી કે જેનાથી આપણો વિકાસ થાય અને આપણું દર્દ ભૂલીને આપણે એમાં ઓતપ્રોત કે ભરોવાઈએ. ઇવન શોક અને હોસ્પિટલમાં પણ જઈ અને એની ગંભીરતા સમજાવીને એનો ભવિષ્યમાં આવનારો પરિસ્થિતિનો સામનો કરવાનો ડર બતાવીને એ આપણને વધારે ગભરાવે છે. આપણે હંમેશા અત્યારના સમયમાં હોસ્પિટલમાં આવનારા લોકોથી અને હોસ્પિટલમાં જવાન માટે તલપાપડ લોકોથી સાવચેત રહેવું જોઈએ. વાર્તાને આગળ વધારી, મમ્મીએ કહ્યું કે કંઈક આપી ગયો હતો, દેવર્ષિ માટે છે એટલું જ કહ્યું હતું. એ પરવારી રસોડામાંથી એટલે દેવર્ષિને થેલી આપી. થેલીમાંથી કાગળિયા કાઢ્યા તો જોયું એમાં અઠવાડિયામાં ચાલેલા બધા લેસનોના સ્વાધ્યાયના જવાબોની નકલો હતી. મમ્મીએ પૂછ્યું, શેના કાગળિયા છે? એ કહેતો હતો કે એની પાસે નકલો કઢાવવાના પૈસા ન હતા એટલે વાર થઈ. દેવર્ષિએ કહ્યું, આ બધી નકલો ચાલી ગયેલા પાઠના સ્વાધ્યાયોના જવાબોની છે મમ્મી. પછીના અઠવાડિયે પરીક્ષા છે ને અમારી. દેવર્ષિ મનમાં બોલ્યો કે એણે મારી ચિંતા કરી અને હું એને સ્વાર્થી કહેતો હતો. મમ્મીએ પણ કાગળ જોયા અને બોલી, કેટલા સરસ અક્ષર કાઢીને નોટ્સની નકલો બનાવી છે, પણ મને એ ન સમજાયું કે આ નકલો કઢાવવા એની પાસે પૈસા ન હતા એમ એણે કેમ કહ્યું. દેવર્ષિએ કહ્યું, મમ્મી એ ગરીબ છે, એના બાપુજી શાકની રેંકડી ચલાવે છે, પણ નિકુંજ ભણવામાં ખૂબ હોશિયાર છે. અને મમ્મીએ કહ્યું, બધા કરતા તારો આ નકલી દોસ્ત અસલી દોસ્ત લાગે છે, તું એને નકલી કહે છે પણ છે તો એ જ સોના જેવો. દેવર્ષિએ પણ ભીની આંખે માથું હલાવ્યું. સંબંધોની સાચી ઓળખ અહીંયા થાય છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, જીવનમાં આવા જ સંબંધો આપણી પાસે હોય છે. આપણે એને જે નામથી ઓળખતા હોઈએ, જે રીતે ઓળખતા હોઈએ, આપણે એ સંબંધો માટેની જે પૂર્વ ભૂમિકા બાંધીને મનમાં ઘર કરી હોય, તે સંબંધો અને તે આખી જ વાત જ્યારે તમારે દુઃખ, દર્દ અથવા મુશ્કેલીનો કે એકાંતનો સામનો કરવો પડે અને ત્યારે એમનો સહવાસ મળે, ત્યારે એમની મદદની જરૂર હોય, જ્યારે એમને કંઈક તમને આપવાનું છે, એ સમયે એમનો પ્રતિભાવ જે હોય છે ને, એ જ સ્પષ્ટ કરે છે તમારી સાથે કે તમે અને એ જીવનમાં કેવા સંબંધોથી જોડાયેલા છો. અને આ જ સંબંધો હંમેશા આગળ જીવનમાં આપણને માણસને પરખવાની એક કળાને સોંપે છે. માણસને પરખવો અઘરો છે, અકળ છે, પણ જ્યારે સંબંધો અને તમારી આજુબાજુ રહેલા વ્યક્તિઓ જ્યારે તમારી કપરી પરિસ્થિતિમાં જે સાથ આપે છે અને તમારે જે જોઈએ છે એવો સાથ આપે, ત્યારે જ એ સંબંધો અને વ્યક્તિઓ સાચા કહેવાય. સાચા ઇન અ સેન્સ કે તમને એ સંબંધો ઉપર ભરોસો છે, એ ખરેખર જીવનમાં ભરોસાને લાયક છે અને સાચો છે. કારણ કે ક્યાંયથી પણ પૈસા ખર્ચીને બદલો આપીને તો વળતર મળી જાય, પણ વાવેલા આંબાનું કેરીનું ફળ એ બીજી પેઢી કરતાં તમને પોતાને ચાખવા મળે એવું જો ક્યાંય થતું હોય તો તમારા વાવેલા સંબંધોમાં. લાગણીઓની હૂંફરૂપી પાણી જે તમે ત્યાં સિંચ્યું હોય છે એમાંથી ફૂલની ફોરમ તમને મળે છે, ત્યારે તમને અહેસાસ થાય છે કે આ અસલી છે અને નકલી છે. એમાં સગા, સ્નેહીઓ અને સંબંધીઓ બધાની વાત આવી છે. કહ્યું ને કે તમારી પાસે આવીને કોઈ 50,000 આપી જાય એ ઘણીવાર મહત્વનું નથી હોતું, કારણ કે એ તો ખર્ચાઈ જશે, એ વપરાઈ જશે. પણ તમારી તકલીફમાં સાથ આપી જાય ભલે ને એ પાસે ન હોય, સહકાર આપી જાય ભલે ને એ સંબંધોના સહકારમાં માત્ર લાગણી હોય, હૂંફ હોય, વિશ્વાસ હોય અને વાતોનું એક નાનકડું પોટલું હોય કે જેમાં તમારી ખુશીઓની યાદો હોય. અને એટલે જ તો આવા સંબંધો ઓળખવા આ સુંદર મજાની વાર્તા મેં તમારી સાથે વહેંચી છે. ફરી આ વાર્તા જેવી જ કોઈ અનુભૂતિ તમને થઈ હોય તો તમારે મને મોકલી આપવાની છે. કેવી રીતે, એ હું આ નાનકડા વિરામ પછી કહીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

તો શ્રોતા મિત્રો, આ હતી નકલી દોસ્ત ભંડારી સાહેબની સુંદર મજાની વાર્તા નવચેતન સામયિકમાં જૂનના અંકમાં તે પ્રકાર

પ્રકાશિત થઈ છે. સમય અત્યારે એવો કપરો છે કે લોકો વાંચન નથી કરતા, અને વાંચન કરે તો પુસ્તકો ખરીદતા નથી, અને પુસ્તકો ખરીદે તો સામાયિક તો વળી બિલકુલ ક્યાંથી ખરીદવાના, કારણ કે સતત આવતું એમાં સાહિત્યને વાંચવું, અને વાંચ્યા પછી એ મનમાં વિચારોમાં ઘૂમે અને વિચાર બાદ એને બીજાને કહેવું, એવા શ્રોતા પણ નથી મળતા. લોકો મોબાઈલની અંદર એટલા રચ્યા પચ્યા હોય કે કોઈ સુંદર ઘટના અથવા જીવનમાં સુંદર મજાનો કોઈ પ્રસંગ પણ બન્યો હોય તો એ પણ આપણે આપણા સ્નેહી અને મિત્રને વહેંચવા માટે સમયની રાહ જોવી પડે. અને ક્યારેક તો ઓલ લાઇન્સ ઓલ રૂટ્સ આર બિઝી એવો સંદેશો પણ મળે અને આપણે થાકી જઈએ છીએ. અને એક જ રૂમમાં કે એક જ ઘરમાં રહેતા લોકોને પણ પોતાની વાત કહેવા માટે સ્ટેટસ મૂકવા પડે ત્યારે ફરીથી સમય મળે ને ત્યારે આ સામયિકોને વાંચવા જોઈએ. હવે તો એના ડિજિટલ સ્વરૂપ પણ આવે છે, એટલે ભલે ને તમારા મોબાઈલમાં પણ તમે આ વાર્તાઓને વાંચશો તો ચોક્કસથી લાગણીઓના સંબંધો વહેંચવાનું મન થશે. અને તમારી ને મારી લાગણી વચ્ચે પ્રતિભાવનો સંબંધ છે, એટલે તમારે તમારા રિસ્પોન્સીસ મને મોકલી આપવાના છે વોટ્સએપ કરીને 9591966888 પર. આ સાથે તમે અમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ઈમેલ radiopalanpur@gmail.com કે પછી એક્સ પર તમે ટેક્સ્ટ મેસેજીસથી મોકલી શકો છો. આ સિવાય અમારી એન્ડ્રોઈડ ફોન માટે અને આઈફોન માટેની મોબાઈલ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો એમાં રહેલા કોમેન્ટ બોક્સમાં કે પછી એમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમ થકી પણ તમે અમને સંદેશાઓ મોકલી શકો છો. તમારા પ્રતિભાવ એટલા જ મહત્વના છે. અમારી સાથે સતત જોડાયેલા રહો અને આ વાતને આવતા અઠવાડિયે એક નવા સ્વરૂપમાં માણીશું. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. તો ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: બાળ દોસ્તો, એક પછી શું આવે?
2: બે બે બે.
1: અરે આ કોનો અવાજ? આ તો બકરી બેન આવ્યા. ભલે, તો આજે હું તમને બકરીઓની જ વાર્તા કહીશ. આ વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. તો સાંભળો. એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો, પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને 2 જણા જઈ ના શકે એટલો સાંકડો પુલ હતો. એકવાર આ પુલ પર સામ સામે છેડેથી 2 કૂતરા આવ્યા. બંને જણા વચ્ચોવચ ભેગા થઈ ગયા, કોઈ કોઈને રસ્તો જ ના આપે. છેવટે બંને સામ સામે ઘૂરક્યા, એકબીજાને ઘૂરકીને સામ સામે ભસવા લાગ્યા, ભસવા લાગ્યા, અટકે જ નહીં. અને ભસતા ભસતા એ લોકો ઝઘડી પડ્યા. પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ માંડ તરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વારે એ પુલને બંને છેડેથી એક એક બકરી દાખલ થઈ. એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ આવીને ભેગી થઈ ગઈ. પણ આ લોકોમાં એક ફરક હતો. આ બંને બકરીઓ પેલા કૂતરાઓ જેવી સજીયાળી નહોતી, પણ સમજુ હતી. એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાળ દોસ્તો, તમે જ કહો, કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય, કૂતરાઓ કે બકરીઓ?
2: બકરીઓ, બકરીઓ.
1: શાબાશ. કોઈકે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. સમજ્યા બાળ દોસ્તો? શું સમજ્યા?
2: ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ.
1: વાહ ભાઈ વાહ.

खरे खरो खजानो, वार्ताकार अमित गर्ग। एक दिवस पीटर ने खजानानो एक नक्शो मळ्यो। हे, हूँ साहस करीने आ खजानो शोधी काढीश, पीटर बोली उठ्यो। पीटर तो निकली पड़ियो, ते खूब दूर चाल्यो अने छेवटे एक जंगल मां पहुंच्यो। त्यां एने एक सिंह मळ्यो। तू ताकात वाळो अने बहादुर छे, पीटरे सिंह ने कह्युं। शुं तारे आवुं छे मारी साथे खजानो शोधवा? सिंह तैयार थई गयो અને પીટરની સાથે જોડાઈ ગયો। જંગલ હતું ગાઢું અને અંધારિયું। પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધી। છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા। ત્યાં એમને એક ગરુડ મળ્યું। તારી નજર

0: જ હોય છે. તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ? પીટરે ગરુડને કહ્યું. તારે આવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ. ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયો. પહાડ ઊંચો અને ખડકાળ હતો. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર, સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. ઠંડી હવાના સપાટા વાગતા હતા. સામે ઘાસનું અનંત મેદાન હતું. બધા ઘેટાને વળગી પડ્યા. તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો. છેવટે ચારે રણમાં પહોંચ્યા ત્યાં એમને એક ઊંટ મળ્યું. તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો. પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ, કાચબો માની ગયો. અને પીટર, સિંહ, ગરુડ, ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. ઘુવડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: તે ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામે જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

0: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM

એમ રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ।
2: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને।
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે।
2: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં।
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે।
2: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ।
1: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો।
2: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર। અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી

0: પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ગામ જતો હતો તો રેલવે સ્ટેશન પહોંચીને બૂમ મારતો હતો, કુલીપ એક કુલીપ સામાન ઉઠાવ. હવે મારી બૈરી બોલે છે મને, કુલીપ એક કુલીપ સામાન ઉઠાવ. અરે કુલી બની ગયો છું, કુલી લગ્ન

0: પહેલા જે જે ક્યારેય નથી કર્યું એ બધું લગ્ન પછી કર્યું છે.
1: એટલે જ મારે લગ્ન કરવા છે.
0: એટલે
1: એટલે એમ કે જે લગ્ન પહેલા નથી કરવા મળ્યું ને એ બધું કરવા મળશે.
0: ડબલ મીનિંગ બોલે છે મારી સામે. ડબલ મીનિંગ બોલે છે એ બધું છોડ. મને એમ કે ડોક્ટર સાહેબ ની તબિયત કેમ છે?
1: અરે એકદમ થનગની રહ્યા છે વીર માંગડા વાળાની જેમ.
0: એમ કોની દવા લીધી?
1: ડોક્ટર ચૈતાલી ગણાત્રાની. હા એક જ ડોઝમાં ડોક્ટર મેજર ની જેમ ચાલતા થઈ ગયા છે.
0: ડોક્ટર ચૈતાલી ગણાત્રા નવી નવી હોસ્પિટલમાં આવી છે મને ખબર જ નહોતી. મળવું પડશે. આમ પણ છેલ્લા 4 દિવસથી મને ઉધરસ આવી રહી છે.
1: ડોક્ટર બન્યા નથી, સ્ટુડન્ટ છે. અને જો તમે એમની પાસેથી દવા લીધી એ ડોક્ટર સાહેબને ખબર પડશે ને તો તમારું ઓપરેશન કરી નાખશે અને ટાકા લેવાનું ભૂલી જશે.
0: હું કે સમજો નહીં.
1: એટલે જ કહું છું કે સમજ્યા વગર આમ તેમ ભૂસકા મારવાનું રહેવા દો. મેડમ હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. ડોક્ટરના હૃદયમાં જામેલી વૃક્ષતાની એન્જિયોગ્રાફી કરી અને લાગણીઓનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે.
0: વિજ્ઞાને પ્રગતિ કરી છે.
1: મેં પણ સાહેબને એ જ કીધું.
0: હવે ગધેડા તો આટલું બધું એક સાથે બોલી ગયો ને એના સંદર્ભમાં મેં કહ્યું કે વિજ્ઞાને ખરેખર પ્રગતિ કરી છે.
2: જીતુ મારા નાસ્તાનું શું થયું?
1: સાહેબ આવ્યા, કામ કરવાની એક્ટિંગ કરો. સાહેબ આવ્યા.
2: એ જીતુ મારા નાસ્તાનું શું થયું?
0: તબિયત પૂછવા આવ્યો છું. ઇન્દ્રલોકમાં દેવતાઓ ઊંઘતા રહે અને દાનવો વૈકુંઠની પાર્લામેન્ટ કબજે કરી લે. ચાલો સાહેબ તમે મજામાં છો એ જાણીને બહુ આનંદ.
2: અરે નહીં નહીં બોરા બેસો, આજે તો ચા પાણી ચાલશે.
0: બસ ને સાહેબ, ખાલી ચામાં જ પતાવશો? હવે તો ગોળ દાણા એ ખાશું અને બુફે ડિનર એ ઝાપટશું. પ્યાર હુઆ ઇકરાર હુઆ હે પ્યાર સે ફિર ક્યું ડરતા હે દિલ.
2: આ વોરા શું બકવાસ કરીને ગયા?
1: કહેતા હે દિલ રસ્તા મુશ્કિલ.
2: કમાલ છે, અચાનક મારું ઘર આ અંતાક્ષરીનો સેટ કેવી રીતે બની ગયું?
3: સર.
2: અરે રોહિત માય બોય, હાઉ આર યુ?
3: ગુડ ગુડ ગુડ સર, હાઉ આર યુ?
2: ટોપ ઓફ ધ વર્લ્ડ. યુ નો મે પેલી બાઈનો કેસ મારા મગજમાંથી કાઢી નાખ્યો છે ને હવે રિટાયર થવાનું પણ માંડી વાળ્યું છે.
3: ધેટ્સ ગ્રેટ સર.
2: હા યાર, આપણે કે શુક્રાચાર્ય થોડી છે કે લોકોની નવી આયુષ્ય રેખા દોરી નાખીએ. નિયતિ પણ કોઈ ચીજ છે, કુદરતની પણ કોઈ યોજના હોય છે. આપણને એમ લાગે છે કે આપણે પેશન્ટને જીવાડીએ છીએ, પણ ના, એનું આયુષ્ય હોય છે એટલે એ જીવે છે. અને ક્રેડિટ મળે છે આપણને આપણી જશ રેખાના જોરે.
3: હા હા હા, ઇટ્સ અ ફેક્ટ ઓફ લાઈફ સર. ઇનફેક્ટ ઇટ્સ ધ કરેક્ટ લોજિક ઓફ લાઈફ. શું વાત છે?
2: બટ રોહિત, લેટ મી ટેલ યુ ફ્રેન્કલી, આ લોજિક મારું નથી. આ સુંદર વાત મને એક સુંદર છોકરીએ કરી છે.
3: સર, આર યુ શ્યોર યુ આર ઓલ રાઈટ સર?
2: કેમ, તને શું લાગે છે મારું ચસકી ગયું છે?
3: ના ના, એમ નહીં એમ નહીં. એટલે તમારા માટે તો સ્ત્રી એટલે ફિમેલ અને પુરુષ એટલે મેલ, આ બેસ્ટ ટર્મ્સ છે. બાકી સુંદર, લવલી, બ્યુટીફુલ, હેન્ડસમ આ બધું બાયોલોજીમાં તો આવે જ નહીં ને સર.
2: હા હા, પણ આજકાલ મેં સોશિયોલોજી ભણવાનું શરૂ કર્યું છે, એમાં આવું બધું આવે.
3: એટલે આવતું હશે.
2: મને હવે કે લગ્ન વિશે તારા શું વિચારો છે? લગ્ન વિશે તું શું વિચારે છે?
3: લગ્ન એટલે ત્રણ રિંગનું સરકસ. એન્ગેજમેન્ટ રિંગ,

0: વેડિંગ રિંગ અને પછી સફરિંગ. આવું તમે જ મને કહ્યું છે ને સર?
1: અરે નહીં નહીં, મેં તમને જે કહ્યું છે એ નહીં, હું તારા વિચારો જાણવા માંગુ છું.
0: અરે હું કઈ મેં વિચાર્યું નથી હજી લગ્ન માટે આમ કઈ. તમે શું કામ પૂછો છો સર?
1: રોહિત, મેં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
0: શું લગ્ન? તમે તમે લગ્ન તમે લગ્ન કેવી રીતે કરશો?
1: આપણે કોઈને પ્રપોઝ કરવું હોય તો કેવી રીતે કરાય?
0: એટલે હજી પ્રપોઝ નથી કર્યો?
1: અરે ના ભાઈ, હજી તો એક્સરે થયો છે, બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી, એન્જિયોગ્રાફી, આ બધું બાકી છે.
0: મને એમ કે ઓપરેશન થિયેટર બુક થઈ ગયું છે ને ડેટ નક્કી થઈ ગઈ, પેશન્ટ તો ફિક્સ છે ને?
1: હા, અરે એણે જ સામેથી આપણને ઈલાજ માટે ઓફર મૂકી છે.
0: વાહ વાહ વાહ વાહ, તો પછી બહુ સિમ્પલ છે, ત્રણ સ્ટેપનું કામ છે. પહેલી એકરાર, પછી ઇઝહાર અને પછી એક હાર.
1: એટલે પહેલા એકરાર, એટલે એને કહી દેવાનું કે એ હું તને ચાહું છું.
0: ચાનો ઓર્ડર નથી આપવાનો સર, મારી છાતી પર સ્ટેથોસ્કોપ મૂકીને જો તને તારા કાનમાં તારું જ નામ ન સંભળાય ને તો મારું નામ સુતાંશુ.
1: દિલો જાનથી ચાહું છું.
0: ક્યા બાત હે,
1: મારા પેલામાં તારી,
0: પેલામાં નહીં સર,
1: હાર્ટના કાર્ટ્રિજમાં.
0: બાયોલોજી કેમ સર? લવલોજી, હૃદય.
1: હા હૃદય. પ્રિય, હું તને ચાહું છું, દિલો જાનથી ચાહું છું.
0: વાહ,
1: મારા હૃદયમાં તારી છબી વસી ગઈ છે. બરાબર?
0: હા કરેક્ટ. આગળ વધો, મજા આવે છે.
1: હવે એકરાર પૂરો થયો, હવે મારો ઇઝહાર.
0: યસ, ઇઝહાર. કરેક્ટ.
2: આ શું ચાલી રહ્યું છે?
1: અરે આવો આવો આવો આવો આવો, મિસ ચૈતાલી, આવો આવો.
0: હાય, તું છે ને કરેક્ટ ટાઈમ પર આવી છે સર. હું શું કહું છું, આ ચૈતાલી જો આવી જ ગઈ છે તો હમણાં આપણે જેટલું કર્યું એ તમે એની જોડે રિહર્સ કરી દો ને, એટલે પાક્કું થઈ જાય.
1: કરેક્ટ ને? કરેક્ટ.
0: આવો આવો, તમે અહીંયા અહીંયા અહીંયા ઊભી રહે, કહું છું એટલું કરને ઊભી રહે.
2: ઓકે,
0: ફર્સ્ટ પોઝિશન.
1: ઓકે, ના બોલ. પ્રિય, હું તને ચાહું છું, દિલો જાનથી ચાહું છું, મારા હૃદયમાં તારી છબી વસી ગઈ છે, હું મારા પ્રેમનો એકરાર કરું છું.
0: ગુડ.
1: હા, મને જીવનમાં તારા જેવી જીવન સાથીની જરૂર છે. અમે બંને લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

જો આ જો ઘરમાં કેટલી પસ્તી પડી છે. એક કામ કર, કોઈ રદ્દીવાળાને બોલાવીને બધી પસ્તી આપી દેજે. સાહેબના રૂમમાં જોઈ કેટલી દવાની બાટલીઓ પડી છે. એક કામ કરજે, કોઈ

0: આ બાટલી વાળાને બોલાવીને એ પણ આપી દેજે. આ શું જોઈ રહ્યો છે?
1: અરે મેડમ, સાહેબને પૂછ્યા વગર આ બધું વેચી નાખશું ને તો સાહેબ વડશે.
0: કેમ વડશે તારા સાહેબ? આપણે કેમને પૂછ્યા વગર આ બંગલાનો સોદો કરવા બેઠા છીએ કે વડશે?
2: હા જો,
0: 1975-76 ના મેગેઝિન્સ ઘરમાં ધૂળ ખાતા પડી રહ્યા છે. કોઈને કઈ પડી છે? સાહેબના રૂમમાં જોઈ કેટલી દવાની બાટલીઓ પડી છે. એવું લાગે જાણે હરિવંશ રાય બચ્ચન ની મધુશાલાનો સેટ હોય. ઘર છે કે ગોડાઉન કઈ સમજાતું નથી. તું આ બધું બતાવ, પછી દરવાજાના મિજાગરામાં તેલ પણ પૂરવાનું છે.
1: હા, હું મૂકી દઉં છું બધું અંદર.
0: સાંભળ, એક એસિડ ની બોટલ પણ લઈ આવજે.
3: ના બેન, પ્લીઝ મને એસિડ થી નહીં મારતા. મેં કાઈ
0: લીધું. શાંતિ શાંતિ શાંતિ, બાથરૂમમાં ને ફ્લોરિંગ પર નાખીને ધોવું પડશે. માર્બલ ની હાલત જોઈ છે. એવું લાગે છે જાણે કુતુબશાહની મજાર હોય.
3: કુતુબશાહની મજાર ની તો ખબર નહીં, પણ આ કામ કરી કરીને મારી મજાર જરૂર બની જવાની છે.
0: શું બોલ્યો?
3: ના, કાઈ નહીં કાઈ નહીં કાઈ નહીં.
0: તમને એક વાત કે, ત્યાં કેટલા વર્ષોથી કામ કરે છે તું?
3: આ એક કે એંગલ સાથ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહોતા આવ્યા ને ત્યારે હું ડુંગરપુર થી અહીંયા આવી ગયો તો.
0: જીતુ
4: જીતુ, મારી ચા તૈયાર છે.
0: તું આ બધું પતાવ, હું ચા પીવડાવું છું એમને.
3: હા, આજે ખબર પડી કે આ સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કેમ કહેવાય છે. આ ચાર દિવસમાં તો અમારા ભુલેશ્વરના કબૂતરખાનાને મૈસૂરના વૃંદાવન પાર્ક જેવું બનાવી નાખ્યું છે. અને ઘર તો ઠીક, આજકાલ સાહેબ પણ દિવસમાં ચાર ચાર વાર નાય છે. બોલો, બધું બદલી ગયું છે આ ઘરની અંદર મેડમ ના આવ્યા પછી.
4: ચાલ ચાલ, મને કીધું ને, ચાલ ચાલ ચાલ.
2: અરે
4: માલા, નહીં કાઈ ચાલ.
2: અરે
3: ચાલ,
2: એ ચાન્સ નહીં માં.
3: તોડતા
2: બોલતો હતી ત્યાં સુધી. એ બહુ હું કે કઈ બોલ્યો છો?
5: શેની ધમાલ ચાલી રહી છે આ બધી?
6: સર, આ મંત્રાનો પુરુષ અવતાર અત્યાર સુધી અહીંયાનું ત્યાં કરતા ધરાયો નથી તો હવે કોલેજમાં તમારી વિરુદ્ધ આગ ઓકી રહ્યો છે.
7: હા સર, વિદ્યાર્થીઓના કાન ભરી રહ્યો છે કે ડોક્ટર સુતાંશુ મહેતાને તો કોલેજમાંથી તગેડી મૂકવા જોઈએ. એમને ગુરુપદની ગરિમા પર કલંક લગાડ્યું છે અને પોતે શિક્ષક થઈને વિદ્યાર્થીઓ સાથે પ્રેમના ફાગ ખેલી આવી રીતે ઘર માંડવા લાગશે તો કોઈ પણ મા-બાપ પોતાના સંતાનોને આપણી કોલેજમાં મૂકતા પહેલા 100 વખત વિચારશે.
2: સાહેબ સાહેબ, સોગંદ ખાઈને કહું છું, આમાંનો એક પણ અક્ષર હું બોલ્યો હોઉં તો.
6: સર, મારી મોટી બા હંમેશા કહેતી હતી કે માણસને સોગંદ ખાવાની જરૂર ત્યારે જ પડે છે જ્યારે ખોટું બોલતો હોય છે. સર, આ માણસ સદંતર જૂઠો અને લબાડ છે. એની ઉંમરને ધ્યાનમાં રાખી અને આપણે અત્યાર સુધી એને માફ કરતા આવ્યા છીએ, પણ હવે તો એને હદ વટાવવા માંડી છે.
7: હા સર, હું તો કહું છું એને આપણે આપણા કમ્પાઉન્ડમાં આવતો રોકવો જ પડશે.
5: નહીં મિસ દીવાન, ઓલિયા અને અલગારીઓને ક્યારે ક્યાંય આવતા જતા રોકવા ના જોઈએ. તમારો જન્મ પણ નહોતો થયો ને ત્યારથી અહીંયા આવે છે, અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આવતા રહેશે.
2: સાંભળ્યું? બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી.
6: પણ સર, આને તમારી વિરુદ્ધ
5: નહીં મણી યાર. મને ખાતરી છે કે વોરા મારી વિરુદ્ધ ક્યારેય કોઈ કારસ્તાન નહીં કરે. ક્યારેક એમનાથી મારા વિરુદ્ધ એકાદ બે વાક્યો બોલાઈ ગયા હોય તો શું ફરક પડે છે? દાંતથી જીભ કોઈ વખત કચડાઈ જાય છે તો એનો મતલબ એ નથી કે બત્રીસી પડાવી નાખીએ.
2: પણ સાહેબ, હું કઈ નથી બોલ્યો. અરે હું કેન્ટીનમાં બેસીને ચા પીતો તો એમાં આ બે જણા આવ્યા ને મને ટીંગા ટોળી કરીને અહીંયા લઈ આવ્યા.
5: વોરા, તમારે કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. આ લોકો કહે છે એવો ચણભણાટ કોલેજમાં ચાલે છે એવી વાતો મારા કાન સુધી પણ આવી છે. ને આમ જોવા જઈએ તો વાત પણ સાચી જ છે ને. ચૈતાલી મારી વિદ્યાર્થીની છે, એની સાથે લગ્ન કરવા એ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ ખોટું ના હોય, પણ નૈતિકતાના ત્રાજવા પર તોડીએ તો એ ભૂલ જ કહેવાય.
2: ના સર, એવું કંઈ નથી.
5: ના વોરા, એમ આપણે વાતને નકારીએ અને મનને મનાવી લઈએ તો ના ચાલે. લોકો જેની નિંદા કરે
6: તમારા મોઢે આવીને આવી વાત કરી, અરે એ તો સૌથી વધારે ખતરનાક કહેવાય મણિયા.

0: તમારા મોઢે ના બોલી શકતા હોય ને તમારી પીઠ પાછળ બોલે, એનો મતલબ એ થયો કે લોકો તમારાથી ડરે છે. અને હું એક ડોક્ટર છું, ડિક્ટેટર નહીં. લોકોએ મને પ્રેમ કરવો જોઈએ, નહીં કે લોકો મારાથી ડરે. હવે મેં મારી સંસ્થામાં પારદર્શકતા લાવવાનું નક્કી કર્યું છે, અને એટલે જ મેં આ સંસ્થાનું ટ્રસ્ટ બનાવી નાખ્યું છે.
1: શું વાત કરો છો સર?
0: હા મણિયા, હવે હું આ સંસ્થાનો માલિક નહીં, પણ તમારી જેમ એક પગારદાર નોકર જ કહેવાય.
2: ધન્ય છે સાહેબ, તમને ધન્ય છે. લોકો સંસાર ત્યાગીને વૈરાગી બની જાય છે, ત્યારે તમે તો સંસાર માંડીને વૈરાગી થવા નીકળ્યા છો.
1: સર, મારી મોટી બા હંમેશા કહેતી હતી કે માણસ જન્મે મહાન નથી હોતો, એ મહાન થાય છે પોતાના કર્મોથી.
2: હા, પણ અમુક લોકો જન્મથી જ નીચ હોય છે.
0: થોડું સંભાળીને વાત કરો
2: સાહેબ. અત્યારે મારે મારું મોઢું સંભાળવા કરતા તમારે તમારી જાતને સંભાળવાની જરૂર છે. છેવટે આ લોકોએ તમને પોતાની જાળમાં ફસાવી દીધા, માલિક માંથી નોકર બનાવી દીધા, હવે ગુલામ બનાવતા પણ વાર નહીં લાગે.
0: બોરા, પ્લીઝ તમે જાઓ અહીંયાથી.
2: સર, મારી વાત તો
0: સાહેબ. કહ્યું ને જાઓ. તમારું માન જાળવું છે એનો મતલબ એ નથી કે તમે વધુ પડતી છૂટ લો. જાઓ.
2: હા સાહેબ, હું બીજું કરી પણ શું શકવાનું? અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવવાનો વિધિએ નિર્ધાર જ કરી લીધો હતો, તો એમાંથી એને ભલભલા મહારથી પણ નહીં બચાવી શક્યા, તો મારી શિવ વિષાદ. હવે તો આ હોસ્પિટલને મારો ઠાકર જ બચાવશે.
1: સમજાતું નથી કે આ માણસને અમારા પ્રત્યે આટલો બધો દ્વેષ શા માટે છે.
0: મણિયાર, ક્યારેક કોઈ વાતના કારણો નથી હોતા. સાપ નોળિયાને કેમ બેર હોય છે એનો જવાબ તો તમારી મોટીબા પાસે પણ નહીં હોય.
1: હા, એ વાત સાચી સર. મારી મોટીબાએ ક્યારેય મને સાપ અને નોળિયા વિશે કોઈ વાત નથી કરી, અને મોટીબા હંમેશા કહેતા હતા કે જે વાતની આપણને ખબર ન હોય ને એ વાત આપણે કોઈ દિવસ કરવી ન જોઈએ. પણ એક વાત કરું સર, આ તમે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય કર્યો તો એ પહેલા તમે ભાભી સાથે આ વિષયની ચર્ચા કરી?
0: મારા નિર્ણયો હું જાતે જ લઉં છું.
3: હસમુખ મણિયાર સાહેબ, સરની વાત સાવ સાચી છે. લોકોની બોલતી બંધ કરવાનો આનાથી સચોટ ઉપાય બીજો શું હોઈ શકે?
1: હા,
3: અને ટ્રસ્ટ બનાવશે એનો અર્થ એ તો નથી ને કે સર કોલેજ આવવાનું છોડી દેશે. આપણને તેમનું માર્ગદર્શન મળશે જ ને.
0: હા, એટલે મારી જવાબદારી થોડી ઘટશે અને તમારી વધશે. આમ જોવા જઈએ તો આમાં મારા બે સવાર છે. એક, હવે મારે થોડું ઘરમાં પણ ધ્યાન આપવું પડશે.
1: થોડું? સર, મારી મોટી બા હંમેશા કહેતી હતી કે ઘર માંડવું એટલે માતેલા સાંડને પાળેલી બકરી બનાવી દેવા જેવી વાત છે.
0: સાચી વાત છે મણી યાર, જંગલનો સિંહ સર્કસની નોકરીમાં આવી ગયો હોય ને એવું લાગી રહ્યું છે. અને બીજો સ્વાર્થ એ છે કે મારા માર્ગદર્શન હેઠળ તમે લોકો તૈયાર થઈ જશો તો મારે ફૂલ ટાઈમ રિસર્ચમાં ધ્યાન આપવું હોય તો હું આપી શકીશ ને. લે આ વાંચ.
1: આ શું છે સર?
0: ટ્રસ્ટીઓનું લિસ્ટ.
1: ઓ, ટ્રસ્ટીઓનું લિસ્ટ છે.
4: પ્રેસિડેન્ટ રોહિત?
3: ડોક્ટર રોહિત પ્રેસિડેન્ટ?
0: કેમ, તમને કઈ પ્રોબ્લેમ છે? હા, માન્યું કે તમારાથી નાના છે, તમારા જુનિયર છે, પણ
1: નહીં નહીં સર, એ શું બોલ્યા. મારી મોટી બા હંમેશા કહેતા કે માણસની લાયકાતને અને ઉંમરને કાંઈ લાગતું વળગતું નથી.
0: તો પછી પ્રોબ્લેમ ક્યાં છે?
3: સર, ડોક્ટર રોહિત હોસ્પિટલ છોડીને જઈ રહ્યા છે, એમણે રાજીનામું આપી દીધું છે.
0: વોટ?
1: હા સર, આ જ વાત કરવા હું તમારી પાસે આવતો હતો ત્યાં રસ્તામાં પેલો વોરા મળી ગયો અને વાત આખી ઊંધે પાટે ચડી ગઈ.
0: અરે પણ એણે કારણ શું આપ્યું છે રાજીનામું આપવાનું? શું રીઝન છે?
1: કારણમાં તો કંઈ નથી લખ્યું સર, ખાલી એટલું કહ્યું છે કે ડ્યુ ટુ સમ પર્સનલ રીઝન. પર્સનલ રીઝન સર, પર્સનલ રીઝન.

0: થઈ ગયો છે આ છોકરો. ફોન નોટ રીચેબલ આવે છે.
1: શું વાત કરો સર, હું ટ્રાય કરું છું.
0: અરે એનો ફોન નોટ રીચેબલ આવે છે. તમે એક કામ કરો, કોલેજના ગેટ પાસે જાઓ, હું હોસ્પિટલના ગેટ પાસે જાઉં છું.
1: ભલે સર.
0: આમ મને મળ્યા વગર જઈ કેવી રીતે શકે?
1: દીવાન, ડોક્ટર દીવાન, ચાલો આપણે જોઈએ. અચાનક ક્યાં ચાલી ગયા, કઈ સમજાતું નથી.
2: સાંભળો, ચાર એડી છે, ક્યાં છો તમે?

0: વાત કરવી હતી, એટલે
1: શું વાત કરે છે?
0: હું હોસ્પિટલ છોડીને જઈ રહ્યો છું.
1: તારો મગજ ખરાબ થઈ ગયો છે તું હોસ્પિટલ છોડીને? આઈ સી. મારા લગ્નથી દુભાયો છે ને?
0: ના ના ના, નોટ એટ ઓલ, એવું કંઈ નથી. જો ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. જી તમે છે એક બેટર પ્લેયર નહીં થાય, અને હું મારા સર સાથે કઈ રીતે કમ્પીટ કરી શકું? મેં બધું બહુ જ સાહજિકતાથી લીધું છે, સો ડોન્ટ વરી.
1: મેં એટલે જ હોસ્પિટલ છોડીને જઈ રહ્યો છે.
0: એવું નથી ચેતાલી, ભાભી. આઈ ડોન્ટ નો હું શું કહીને સંબોધન કરું. ચેતાલી, ભાભી કે પછી ગુરુપત્ની. એનીવે, જે દુઃખને રડી ન શકાય એને હસી લેવું જ સારું. નહીં
1: એટલે તું જીવનભર મને ગિલ્ટી ફીલ કરાવવા માંગે છે?
0: નો નો, કરવાની જરૂર જ નથી. તો ડોક્ટર થવાની છે ને? અને ડોક્ટર શું કરે સર્જરી વખતે? એ જ્યારે કોઈકનું હૃદય ખોલે ત્યારે એનું હૃદય વાત નથી કરતું, વાત કરે છે હૃદય પરના જખમો, ઘા. અને જખમોને ડોક્ટરે ડોક્ટરની જ નજરે જોવું પડે.
1: પણ તારા હૃદય પર થયેલા જખમો તો મારા કારણે જ થયા ને?
2: માય માય માય, ઓહો. ડોક્ટર રોહિતની આ ઇન્જરી વિશે તો આપણને ખબર જ નથી. અરે રે રે રે રે, રોહિત બાબુ કારવા ગુજર ગયા ઓર જનાબ ગુબાર દેખતે રહે.
3: ને બીજી બાજુ આપણા સર ડોક્ટર રોહિતને ગાંડા ગેલાની જેમ શોધી રહ્યા છે. હવે એ ભોળાશંકરને કોણ સમજાવે કે તમે અહીંયાથી જાઓ એમાં જ તમારી ભલાઈ છે?
2: હા, નહીં તો રોહિતભાઈ રોજ સવારે અહીંયા આગળ આવીને ગાયન ગાત કે તુમ્હી ને દર્દ દિયા હૈ દવા દેના. અરે રોહિત ભાઈ, તમે અહીંયા આગળ છો, અમે તમને ક્યાં ક્યાં શોધી રહ્યા
4: છીએ. રોહિત ક્યાંય નથી.
2: સર
4: સર, રોહિત તું અહીંયા છે ને? તને બધે શોધી વળ્યો, ગાંડો થઈ ગયો છું. મેં સાંભળ્યું છે કે તે રાજીનામું આપ્યું છે ને હોસ્પિટલ છોડીને જઈ રહ્યો છે.
0: સાચું સાંભળ્યું છે સર તમે?
4: પણ કેમ?
0: સર મને કેલિફોર્નિયામાં એક નવી જોબ મળી રહી છે. 7 આંકડામાં પગાર છે, ગાડી, બંગલો, બધું જ મળી રહ્યું છે. જે આજથી 20 વર્ષ સુધી મને નહીં મળે બધું જ હમણાં મળી રહ્યું છે.
4: ગાડી, બંગલો, પગાર માટે તું આ હોસ્પિટલ છોડીને જઈ રહ્યો છે, દેશ છોડીને જઈ રહ્યો છે.
0: સર દરેક માણસે પોતાના ફ્યુચરનો વિચાર તો કરવો પડતો હોય છે ને.
4: હા, તું બોલી રહ્યો છે રોહિત? તારા મતે પણ મેડિકલ પ્રોફેશન અને દુકાનદારીમાં કોઈ ફરક નથી. તું પણ પેશન્ટને ગ્રાહક સમજે છે.
0: પેશન્ટ ગ્રાહક જ છે સર. હવે તમારી જેમ અમારી પાસે તો બાપ દાદાની પ્રોપર્ટી નથી. તમને પરવડ્યું કે લોકોની સેવા કરી? અમે જો સેવા કરવા નીકળે તો પેશન્ટ ખાવા અનાજ ને નાવા સાબુ પણ ના આપે સર.
4: અરે પણ તને અહીંયા પગાર તો મળે છે ને?
0: પગાર હોસ્પિટલનો જે પગાર છે ને સર, એનાથી વધારે બિયર બારમાં બેઠેલને
4: પ્રેસિડેન્ટ બનાવ્યો હતો.
2: પણ તમારામાં તો એના સાદા સભ્ય બનવાની લાયકાત પણ નથી. સર મારા મોટી બા હંમેશા કહેતા હતા કે જેની પાસે તમે વધારે અપેક્ષા રાખો ને એનામાં તમને નિરાશ કરવાની શક્તિ વધારે હોય છે. જાઓ ડોક્ટર રોહિત, જાઓ. અરે અમે જીવી લઈશું તમારા વગર. સર હજી અમે જીવીએ છે, અને જીવીએ છે ને ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અરે અમે બધું સંભાળી લઈશું.
3: હા સર, અમે છીએ ને. તમારા સપનાને કોઈ નાનકડો ઘસર કોઈ નહીં કરી શકે. સર તમે અમને ટ્રસ્ટી બનાવ્યા છે. હવે અમે લોકોને ટ્રસ્ટ શબ્દનો સાચો અર્થ સાબિત કરીને બતાવશું.
0: એમ કહો ડોક્ટર દિવાન કે ટ્રસ્ટ શબ્દનો છેદ ઉડાડી બતાડશું. સર હું તમને મળ્યા વગર જ જવાનો હતો, પણ મને એક એવી માહિતી મળી છે જે તમને જણાવવી ખૂબ જ જરૂરી છે.
4: માહિતી? કેવી માહિતી?
0: સર તમને ખબર હશે કે ગયા મહિને આપણા હોસ્પિટલમાં એક પેશન્ટની કિડની ચોરાઈ જવાની ફરિયાદ નોંધાઈ.
4: હા, એક વ્યક્તિએ કમ્પ્લેન નોંધાવી હતી અને પછી એની પત્ની આવીને એને લઈ ગઈ હતી.
0: સર એ કેસ હેન્ડલ કરનાર જે ઇન્સ્પેક્ટર છે માને, એક

0: વ્યક્તિને મારા મારીના કેસમાં ડ્રેસિંગ કરવા માટે આપની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ત્યાં એમને એ બાઈને જોઈ.
1: હશે એ બાઈ કોઈ એની ટ્રીટમેન્ટ માટે આવી હશે?
0: ના ના ના સર, એ બાઈ ટ્રીટમેન્ટ લેવા આવનાર નહીં, ટ્રીટમેન્ટ આપનાર.
1: એટલે તું કહેવા શું માંગે છે?
0: એ બાઈનું નામ છે ડોક્ટર રશ્મિ દિવાન.

0: મારી વાતનો વિશ્વાસ કરો, હું મારી લાઈફમાં ક્યારે પણ પોલીસ સ્ટેશન ગઈ જ નથી, તો પછી ત્યાંથી પેશન્ટ લઈને આવવાનો તો સવાલ જ નથી.
1: હા સર, ડોક્ટર દીવાનના ચારિત્રની ગેરંટી હું તમને આપું છું.
2: તારી ગેરંટી આપવા કોણ આવશે? તારી મોટી બા ઉપરથી. થોડી ધીરજ રાખો. રોહિત પોલીસ સ્ટેશન ગયો છે ઇન્સ્પેક્ટર માનેને લેવા. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
0: પણ સર, એવું પણ તો બની શકે ને કે ડોક્ટર રોહિત ઇન્સ્પેક્ટર માનેને પૈસા ખવડાવીને મને ફસાવવા માંગતા હોય?
2: એને એવું કરવાની શું જરૂર છે? પણ ઇન્સ્પેક્ટર માને તમને આવીને ઓળખી બતાવે એટલે પછી પેલા પેશન્ટને પણ શોધી કાઢીશું. કાયદો કાયદાનું કામ કરશે.
1: હા, કાયદો કાયદાનું કામ કરશે જ. અને મિસ દીવાન, જો તમે નિર્દોષ હોય ને તો તમારે જરાય ડરવાની જરૂર નથી, કારણ કે મારી મોટી બા કહેતી હતી કે સાચકો હાથ નહીં.
2: રોહિત હજી કેમ નથી આવ્યો?
1: આવી જશે. આવી ગયો સર, આવી ગયો, આવી ગયો. ફોન આવી ગયો.
2: ફોન પણ મળ્યા. હેલો. નહીં નહીં નહીં, હું હમણાં નહીં આવી શકું. 15 મિનિટ કેમ ના હોય તો પણ નહીં આવી શકું. હમણાં એક ઇમ્પોર્ટન્ટ કામમાં છું.
1: શું થયું સર?
2: ચાવડાનો ફોન હતો. એક ઇમરજન્સી કેસ આવ્યો છે.
1: હા તો જાઓ સર, જાઓ.
2: પણ
1: તમે જરાય ચિંતા નહીં કરો સર, હું છું ને, તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હું આ બાઈ ઉપર બરાબર નજર રાખીને બેસીશ. પણ તમે જાઓ સર. મારી મોટી બા કહેતી હતી કે ડોક્ટરનું પ્રથમ કર્તવ્ય એટલે દર્દીની સેવા.

0: મારા તો શ્વાસ જ અધ્ધર થઈ ગયા હતા. સારું થયું ફોન આવી ગયો.
1: ફોન આવ્યો નતો, ચાવડાને એસએમએસ કરીને ફોન મેં કરાવ્યો હતો.
0: અને તું શું કહેતો તો? કાયદાને કાયદાનું કામ કરવા દો. મારી મોટી બા કહેતી હતી, સાંજ કહો આંચ નહીં. જો મણિયાર, એક વાત યાદ રાખજે, જો હું ફસાઈશ ને તો તું પણ નહીં બચે.
1: રિલેક્સ બેબી. આ તારો હસું તને ક્યાંય ફસાવા નહીં દે.
0: હા તો જે કરવું એ જલ્દી કર, હમણાં પેલો રોહિત ઇન્સ્પેક્ટરને લઈને આવતો જ હશે.
1: ડોક્ટર રશ્મિ દિવાન, આ તારો દિવાનો હસું તને બચાવવા માટે આ ફોનની ટચ

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
0: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક.

0: નમસ્કાર મિત્રો, આજનું સુભાષિત હસ્તસ્ય ભૂષણમ દાનમ,
1: હસ્તસ્ય ભૂષણમ દાનમ,
0: સત્યમ કંઠસ્ય ભૂષણમ,
1: સત્યમ કંઠસ્ય ભૂષણમ,
0: શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ,
1: શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ,
0: ભૂષણૈકિં પ્રયોજનમ,
1: ભૂષણૈકિં પ્રયોજનમ.
0: મિત્રો, આ સુભાષિતમાં ભૂષણ એટલે કે ઘરેણા, અલંકાર, દાગીના એની વાત કરવામાં આવી છે. સામાન્ય રીતે આભૂષણ, ભૂષણ એ વ્યક્તિની શોભામાં વધારો કરતા હોય છે. વ્યક્તિ સુંદર તો હોય જ, પણ એમાં વધારો કરે, આભૂષણો એ વધારો કરે, અલંકૃત કરે, શોભા વધારે, અને સર્વને સુંદર વ્યક્તિઓ ગમતા હોય છે. સુંદરતા કોને ન ગમે? તો આવા આભૂષણોનું મહત્વ રહ્યું છે. કેટલાક વ્યક્તિને આંતરિક રીતે સુંદર બનાવનારા આભૂષણો એવા છે કે આ બાહ્ય અલંકારોની જરૂર ન પણ પડે. એટલે સુભાષિતકારે કહ્યું છે, ભૂષણે હિ કિમ પ્રયોજનમ, બીજા અલંકારોની શું જરૂર છે? તો કયા અલંકારો આંતરિક શોભા વધારે છે? તો અહીં દાનની વાત કરી છે. દાન એ હાથનું આભૂષણ છે અને સત્ય એ કંઠનું આભૂષણ છે. જ્યારે કાન એટલે કે શ્રોત્ર એનું આભૂષણ છે શાસ્ત્રનું શ્રવણ. કાન શાસ્ત્રોનું શ્રવણ કરવાથી શોભે છે, સુંદર લાગે છે. દાન આપવાથી હાથની સુંદરતા લાગે છે, અને એ જ રીતે સત્યથી માણસના કંઠની સુંદરતા વ્યક્ત થાય છે. તો મિત્રો, બીજા આભૂષણનું શું પ્રયોજન છે, ક્યાં જરૂર છે, એવું આ સુભાષિતમાં કહેવાયું છે. આજે આપણે સરળ સંસ્કૃત શીખવામાં બહુવચનવાળા કેટલાક સ્ત્રીલિંગ શબ્દોનો અભ્યાસ કરીએ સર્વનામની સાથે. આગળ આપણે પુલ્લિંગ બહુવચન શબ્દોનો અભ્યાસ કર્યો અને આજે સ્ત્રીલિંગ બહુવચન શબ્દોનો અભ્યાસ કરીએ છીએ. સામાન્ય રીતે એકવચન શબ્દ છે મહિલા, તો એનું બહુવચન થશે મહિલાઃ. શું થશે?
2: મહિલાઃ.
0: એ જ રીતે મુદ્રિકા, વિંટી, તો એનું બહુવચન પણ એવું જ થશે
2: મુદ્રિકાઃ.
0: ફરી આપણે સ્પષ્ટ કરીએ, બહુવચન એટલે બે કરતા વધુ, એક નહીં, બે નહીં, પણ એનાથી વધુ હોય ત્યારે આપણે બહુવચન પ્રયોગ કરીએ છીએ. નાયિકા એટલે કે કોઈક અભિનેત્રી હોય તો નાયિકા, જો એક કરતા વધુ હોય તો
2: નાયિકા.
0: હા, ગાયિકા,
2: ગાયિકા.
0: લતા,
2: લતા.
0: લતા એટલે વેલી. પરિચારિકા, નર્સ,
2: પરિચારિકા.
0: હા, લેખિકા,
2: લેખિકા.
0: ચાવી માટે કયો શબ્દ છે?
2: કુંચિકા.
0: હા, તો એનું બહુવચન આપણે કરીએ
2: કુંચિકા.
0: હા, સાટિકા,
2: સાટિકા.
0: સાડી, સાડી માટે સાટિકા શબ્દ છે. સાયકલ માટેનો શબ્દ છે દ્વિચક્રિકા, તો બહુવચન શું થશે?
2: દ્વિચક્રિકા.
0: હા, કબાટ, તો કબાટ માટે કપાટિકા શબ્દ છે, કપાટિકા, તો એનું બહુવચન થશે
2: કપાટિકા.
0: ફૂટપટ્ટી માટેનો એક શબ્દ છે માપિકા,
2: માપિકા.
0: હા, અને ફાઇલ એટલે એના માટેનો એક શબ્દ છે સંચિકા, બહુવચન થશે
2: સંચિકા.
0: તો મિત્રો, આ અને વિસર્ગ ઉમેરવાનો છે. પુલ્લિંગની જેમ જ સ્ત્રીલિંગમાં બહુવચન શબ્દ બનાવવો સરળ છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ત્રીલિંગ શબ્દોમાં આની સાથે વિસર્ગ ઉમેરવાનો છે. સામાન્ય રીતે સ્ત્રીલિંગ શબ્દો આ અને ઈ વાળા હોય છે, તો આપણે અત્યારે

0: હવે જેને અંતે ઈ આવતો હોય એવા પદોમાં આપણે અંતિમ અક્ષરને અડધો કરવાનો છે અને પછી યહ શબ્દ લગાવવાનો છે, એટલે કે ય પાછળ વિસર્ગ લગાવવાનો છે. જેમ કે કૂપી એટલે બોટલ, બોટલને આપણે કહીએ છીએ કૂપી, એક વચનમાં આપણે કૂપી કહીએ છીએ. તો બહુવચન બનાવતી વખતે જે પ એટલે કે છેલ્લો અક્ષર છે એને અડધો કરી દઈએ અને યહ શબ્દ લગાવી દઈએ તો બનશે
1: કૂપ્યઃ.
0: હા, તો કૂપીનું બહુવચન થયું કૂપ્યઃ. યુવતી શબ્દ લઈએ તો એમાં અંતિમ તને આપણે અડધો કરી દઈએ અને યહ લગાવીશું, યુવત બનશે યુવત્યઃ. એ જ રીતે ભગિની શબ્દ લઈએ
1: ભગિન્યઃ.
0: ભગવતી શબ્દ લઈએ
1: ભગવત્યઃ.
0: દેવી
2: દેવ્યઃ.
0: ઘટી
2: ઘટ્યઃ.
0: નદી
2: નદ્યઃ.
0: ડોલ અથવા પવાલી માટે એક શબ્દ છે દ્રોણી
1: દ્રોણ્યઃ.
0: હા, લેખની એટલે આપણે પેન
1: લેખન્યઃ.
0: હા, અંગુલી
1: અંગુલ્યઃ.
0: તો આવા શબ્દો જે છે એ ઈકારાંત છે. તો આપણે સ્ત્રીલિંગ શબ્દોમાં આકારાંત અને ઈકારાંત આવા પદોનું બહુવચન બનાવીને વાક્ય બોલી શકીએ. હવે આપણે આનો અભ્યાસ કરવા માટે નજીક અને દૂર એમ આપણે વાક્ય બહુવચનમાં બનાવીએ. આગળ આપણે જ્યારે એક વચનમાં એમ કહેતા હતા સા બાલિકા, એક વચનમાં દૂર કોઈ બાલિકા ઉભી હોય ત્યારે આપણે શીખ્યા હતા કે સા બાલિકા. પણ હવે ત્યાં દૂર ઘણી બધી બાલિકાઓ હોય તો સાનું પણ આપણે બહુવચન કરવું પડે અને બાલિકાનું પણ બહુવચન કરવું પડે. તો સાનું બહુવચન થશે તાહા, સાનું બહુવચન થશે
1: તાહા,
0: અને બાલિકાનું બહુવચન આપણે હમણાં જ શીખ્યા
1: બાલિકાહા.
0: તો આ રીતે વાક્ય બનશે તાહા
1: બાલિકાહા.
0: દૂર વ્યક્તિઓ માટે આપણે હમણાં વાક્ય બનાવીએ. ધારો કે મહિલા શબ્દ લઈએ, દૂર ઊભી છે, એક કરતા વધુ મહિલાઓ દૂર છે, તો વાક્ય બનશે
1: તાહા મહિલાહા.
0: સરસ. દ્વિચક્રિકા સાયકલ લઈએ, ઘણી બધી સાયકલો દૂર છે,
2: તાહા દ્વિચક્રિકાહા.
0: હા, શિક્ષિકા શબ્દ લઈએ,
2: તાહા શિક્ષિકાહા.
0: ચાવી લઈએ,
2: તાહા કુંજિકાહા.
0: સેવિકા શબ્દ લઈએ,
2: તાહા સેવિકાહા.
0: તો આ બધા દૂર છે એટલે તાહા. હવે ધારો કે નજીક છે, આપણી બાજુમાં હોય, તો જેમ આપણે એક વચનમાં શીખ્યા હતા કે એશા મહિલા, એક વચનમાં એશા મહિલા. હવે એશાનું બહુવચન આપણે કરવાનું છે એ તાહા. એશાનું બહુવચન થશે
2: એ તાહા.
0: તો જેવી રીતે આપણે આગળ જોયું કે સાનું બહુવચન તાહા થયું તો એશાનું બહુવચન એ તાહા થયું. તો અભ્યાસ માટેના વાક્યો બનાવવા હોય કે આ બાલિકાઓ છે, આપણી બાજુમાં બાલિકાઓ હોય તો આપણે બનાવીએ કે આ બાલિકાઓ છે
2: એતાહા બાલિકાહા.
0: સરસ. સેવિકા શબ્દ લઈએ,
2: એતાહા સેવિકાહા.
0: થાળી માટેનો એક શબ્દ છે સ્થાલિકા,
2: એતાહા સ્થાલિકાહા.
0: હા, ખૂબ સરસ. તો આપણે અહીંયા જેમ આકારાંત શબ્દો લઈએ એવી રીતે ઈકારાંત શબ્દોનો પણ અભ્યાસ કરી શકીએ. પણ યાદ રાખવાનું કે યહ લગાવવાનું છે. હે, તો યુવતી શબ્દ લઈએ,
1: યુવત્યઃ.
0: સરસ. તો એક વચન માટે જેમ આપણે શીખ્યા હતા એશા યુવતી, તો બહુવચન થશે એતાહા યુવત્યઃ. એશા ભગિની,
2: એતાહા ભગિન્યઃ.
0: ભગિનીનો અર્થ છે
1: બેન,
0: બહેન. કૂપી શબ્દ લઈએ, એશા કૂપી, તો બહુવચન થશે
1: એતાહા કૂપ્યઃ.
0: હા, આપણી પાસે આંગળીઓ છે, હું એમ કહું કે

0: આ એક આંગળી છે, તમારે બહુવચન બનાવવાનું છે. એશા અંગુલી,
1: એતાહ અંગુલ્યઃ.
0: સરસ. તો આ રીતે એશા નું બહુવચન આપણે એતાહ કરવાનું છે. હવે પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય તો આપણે એક વચનમાં જેમ શીખ્યા હતા કા મહિલા, તો બહુવચનમાં પણ આપણે પ્રયોગ કરવો જોઈએ કાહા મહિલાહ. કઈ મહિલાઓ, કોણ મહિલાઓ?
2: મહિલાહ.
0: હા, તો જવાબ આપી શકાય તાહા ઇતાહા, પણ પ્રશ્ન પૂછવો હોય તો કાહા. બરાબર. આપણી સામે ઘણા બધા કપાટ એટલે કે કબાટ હોય, ઘણી તિજોરીઓ હોય, અને કઈક વસ્તુ લેવી હોય કે મૂકવી હોય તો ઈશારો કરવામાં આવે, પૂછવામાં આવે, પેલી તિજોરીઓમાં જોઈ લો, તો તમે કઈ પૂછો કે ભાઈ કઈ તિજોરીઓ, તો એનો પ્રશ્ન શું બનશે?
2: તાહા કપાટિકાહ.
0: સરસ. ધારો કે નૌકાઓ હોય નદીમાં અને આપણે એમાં બેસવાનું હોય, પણ કઈ નૌકામાં બેસવાનું હોય એમ બહુવચન બધામાં પૂછીએ
2: નૌકાહ,
0: કે કઈ નૌકામાં બેસવું છે એમ પૂછવું હોય તો
1: કાહા નૌકાહ.
0: હા, એટલે કે આપણી કઈ નૌકા છે, કઈ નૌકાઓ છે જેમાં આપણે બેસવાનું છે. આ બધા બહુવચન શબ્દો પ્રશ્નો થાય. ધારો કે કોઈ કાર્યક્રમમાં છે અને છાત્રાઓ બાલિકાઓ ભાગ લેવાની છે, તો એનાઉન્સર પૂછે કઈ બાલિકાઓ સ્ટેજ ઉપર આવવાની છે, તો પ્રશ્ન એમ જ પૂછે કાહા છાત્રાહા. ખ્યાલ આવ્યો? તો અહીં આપણે કાહા એક વચનની જગ્યાએ બહુવચન પૂછીએ. તો પ્રશ્ન પૂછવા માટે કા મહિલા એવું એક વચન છે, તો બહુવચન થશે કાહા
2: મહિલાહ.
0: ઇકારાંત શબ્દનો પણ એકવાર અભ્યાસ કરી લઈએ. અંકની એટલે કે પેન્સિલ. એક વચન પ્રશ્ન પૂછાય કા અંકની, કઈ પેન્સિલ છે, ક્યાં છે, કઈ છે, તો એનો જવાબ આવશે, આપણે બહુવચનમાં પ્રશ્ન કરવો હશે તો
1: કાહા અંકન્યઃ.
0: સરસ. એટલે અહીંયા ય કરવાનો છે, યહ. તો મિત્રો, જેમ સાનું બહુવચન તાહા થયું, એશાનું બહુવચન એતાહા થયું, કાનું બહુવચન થશે
2: કાહા.
0: હવે આપણે અંતિમ ભવતી શબ્દનો પણ સર્વનામનો અભ્યાસ કરીએ. ભવતી આપણી સામે કોઈ હોય તો માનવા શબ્દ છે, આપણે સામે કોઈને બોલાવતા હોઈએ, તો કોઈ મહિલા હોય તો આપણે એમ કહીએ ભવતી મહિલા, તમે મહિલા છો. પણ ઘણી બધી મહિલા હોય તો એનું પણ બહુવચન કરવું પડે ને, તો ભવતી શબ્દનું બહુવચન થશે
2: ભવત્યઃ.
0: આપણે ઇકારાંત શબ્દ છે એટલે ઈનો યહ કરવાનો છે. તો ભવતી શિક્ષિકા બહુવચન થશે
1: ભવત્યઃ શિક્ષિકાઃ.
0: ભવતી નર્તકી ઈ વાળો શબ્દ છે
2: ભવત્યઃ નર્તક્યઃ.
0: વાહ. ભવતી સેવિકા
2: ભવત્યઃ સેવિકાઃ.
0: ખૂબ સરસ. ભવતી પરિચારિકા
1: ભવત્યઃ પરિચારિકાઃ.
0: ગૃહિણી શબ્દ લઈએ, ભવતી ગૃહિણી
1: ભવત્યઃ ગૃહિણ્યઃ
0: ગૃહિણ્યઃ
2: ગૃહિણ્યઃ.
0: તો મિત્રો, આપણે બહુવચન સ્ત્રીલિંગ શબ્દોમાં.
3: હેલો, હાય, નમસ્કાર, હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને લઈ જઈશ ચંબા. યસ, શિમલાની નજીક આવ્યું છે ચંબા. મધ્ય યુગમાં ઇટાલિયન ગામડાના ગઢ જેવા ચંબાની સ્થાપના 10મી સદીના પૂર્વાર્ધમાં રાવી નદીના પૂર્વ કાંઠે ઉચ્ચ પ્રદેશમાં રાજા સાહિલ વર્માએ કરી હતી. તે તેના અલંકારિત રીતે કોતરેલા મંદિરો, મહેલો અને વિવિધ શૈલીના મકાનો માટે જાણીતું છે. અહીંયા આવેલું છે લક્ષ્મીનારાયણનું મંદિર. શિકારાની પદ્ધતિમાં સુંદર નકશીકામ મંદિર સંકુલ સાહિલ વર્માએ 10મી સદીમાં બંધાવ્યું હતું. સંકુલમાં બીજા મંદિરો પણ છે, રાધા કૃષ્ણ મંદિર, ચંદ્રગુપ્તનું શિવ મંદિર અને અન્ય એક શંકરનું મંદિર પણ ત્યાં આવેલું છે. એના પછી આપણે જઈશું હરિરાય મંદિર. આ મંદિર 11મી સદીનું ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવેલ મંદિર છે. તેના પછી અહીંયા ચોગાન નામની એક જગ્યા છે. ચંબાના હાર્દ સમા વિસ્તારમાં આવેલું આ લીલા ઘાસનું મેદાન જનતાનું લટાર મારવાનું સ્થળ છે. બધી જ પ્રવૃત્તિઓ માટેનું એક કેન્દ્ર સ્થાન છે, ખાસ કરીને ખૂબ પ્રખ્યાત મિંજાર મેળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પર્યટન અને પ્રવાસ. ચંબાની આસપાસ આવેલું છે ભરગોર. હા, ચંબાનું આ પુરાનું પાટનગર અસંખ્ય પ્રાચીન મંદિરો અને સ્મારકોથી ભરપૂર છે. અત્યારે અસ્તિત્વ ધરાવતા દેવદેવીઓ છે મણિમહેશ, લક્ષ્મણાદેવી, ગણેશ અને નરસિંહ. મણિમહેશ કૈલાસના નામથી ઓળખાતા શિખરની તળેટીમાં 3,950 મીટરની ઊંચાઈ પર મણિમહેશનું પવિત્ર સરોવર આવેલું છે.

ઉપરના કિનારા પર એક નાનું સરખું શિવલિંગ છે જે ચોમુખાની નામે જાણીતું હતું. અહીંની યાત્રા અમરનાથ, કેદારનાથ અને રામેશ્વરમ વગેરે સ્થળો જેટલી પવિત્ર અને મહત્વની ગણાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ તમને લઈ જઈશ ડેલહાઉસી. ત્યાં જઈને આપણે ઘણું જાણવાનું બાકી છે, સફર હજુ બાકી છે. નાનકડા બ્રેક બાદ તમને ફરીથી મળું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

હાય નમસ્કાર, વેલકમ અગેન. આપણે જવાના હતા ડલહાઉસીની સફર પર. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. મોહક ડલહાઉસી ધોલાધારા પર્વતમાળાની બહારના ઢોળા ઉપર આવેલી 5 ટેકરીઓ પર ચિત્રાત્મક રીતે પ્રસરેલું છે. ભારતના બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ ડલહાઉસીએ 1854-1856 વચ્ચે તેની સ્થાપના કરી હતી અને અહીંનું સ્વાસ્થ્યપ્રદ સ્મૃતિદાયક હવામાન અને અહીંના સૌંદર્યથી મોહિત થઈને આ સ્થળને આરોગ્ય ભવનમાં ફેરવી નાખ્યું હતું. ઓક અને પાઇન વૃક્ષોથી વીંટળાયેલું વિલક્ષણ જૂનવાણી નાનકડું ગિરિમથક આજે પણ તેની વસાહતી છાપ જાળવી રહ્યું છે, જે તેના ત્રિકોણ આકારના કાતરિયા બંગલો અને દેવળોમાં પ્રતિબિંબિત થાય છે. ત્યાં આવેલું છે પંચપુલા, એટલે કે પાંચ પુલ. કુદરતી તળાવમાંથી ઉત્પન્ન થતા વહેલા પર બાંધેલા 5 પુલના સૌંદર્ય માટે જાણીતું આ સ્થળ છે. મહાન શહીદ ભગતસિંહના કાકા અને સ્વાતંત્ર્ય સેનાની સરદાર અજીતસિંહની સ્મૃતિમાં અહીં એક સમાધિ ખડી કરવામાં આવી છે. ત્યાંથી નજીક છે કિન્નેંજ. બ્રિટિશ જેલમાંથી મુક્ત થયા પછી નેતાજી સુભાષચંદ્ર બોઝ અહીંયા રહ્યા હતા. હવે હું તમને જણાવું સુભાષ બાવલી વિશે. 1937માં ડલહાઉસીમાં 7 માસના નિવાસ

દરમિયાન ગાઢા જંગલમાં આવેલી આકર્ષક જળવિહાર સુભાષચંદ્ર બોઝની માનીતી જગ્યા હતી, એટલે જગ્યાને કહેવાય સુભાષ બાવલી. ત્યાં આવેલું છે લક્ષ્મીનારાયણ મંદિર, એના વિશે આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે ડેલહાઉસીમાં લક્ષ્મીનારાયણ મંદિરની સફર પર પહોંચ્યા હતા. સરદાર બજારમાં આવેલા આ 150 વર્ષ જૂના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. ત્યાં આવેલા દેવળો, ડેલહાઉસી તેના ચાર મનોહર દેવળો માટે પણ જાણીતું છે. બલૂનમાં આવેલું સંત એન્ડ્રુ દેવળ અને સંત પેટ્રિક દેવળ, સુભાષ ચોકમાં આવેલું સંત ફ્રાન્સિસ દેવળ અને ગાંધી ચોકમાં આવેલું સંત જ્હોન દેવળ, રાધાસ્વામી સત્સંગ ભવન અને હોસ્પિટલ, એના વિશે જાણીએ તો બિયાસ એટલે કે પંજાબના રાધાસ્વામી સંપ્રદાયના અનુયાયીઓ માટેનું એક મહત્વનું જોવાલાયક સ્થળ છે. તેના અનુયાયીઓ મોટી તિબ્બા પાસે આવેલા સત્સંગ ભવનની મુલાકાતે આવે છે. હાલના રાધાસ્વામી મુખિયા વર્ષમાં બે વાર ડેલહાઉસીની મુલાકાત

લે છે. હવે આપણે જાણીએ ડેલહાઉસીની આસપાસ કઈ કઈ જગ્યાઓ આવેલી છે. કાલાટોપ વન્ય પશુ અભયારણ્ય આ પ્રદેશના ઉત્તમ વન્ય પ્રાણી નિરીક્ષણ સ્થળોમાંનું એક છે. આ અભયારણ્ય ઘોરલ અને હિમાલયના કાળા રીંછનું નિવાસસ્થાન છે. ખજીર, પાઇન અને દેવદારના ભરચક જંગલોથી ઘેરાયેલ રકાબી આકારના ઉચ્ચ પ્રદેશ પર સુંદર પોચા લીલાછમ ઘાસના બીડો વિરલ કુદરતી સૌંદર્ય વડે ઘેરાયેલા છે અને તે મિની સ્વિટ્ઝરલેન્ડ અને હિમાચલ ગુલમર્ગ તરીકે સંબોધાય છે. એક નાનું સરોવર ખજીરના સૌંદર્યમાં ઓર એક વધારો કરે છે. સરોવરની પાસે સુંદર કોતરણીવાળું ખજીર નાગનું મંદિર પણ આવેલું છે. હજુ આપણી આ સફર બાકી છે. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. આપણે હવે જવાના છીએ ધર્મશાળાની સફર પર. જોડાયેલા રહો મારી સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ભારતનું સ્કોટલેન્ડ કહેવાતું આ સ્થાન એટલે કે ધર્મશાળા બ્રિટિશરોએ સ્થાપિત કરેલા 80 ગિરિમથકોમાંનું એક છે. તે ધોલાગાઢ પર્વતમાળાની ભેખડ ઉપર લાલિત્યપૂર્ણ સ્થળ છે અને બીજા ગિરિમથકો કરતાં અહીં બરફરેખા સહેલાઈથી ઉપલબ્ધ બને છે. ધર્મશાળાના ઉપરવાસમાં આવેલા મેકલિયોડ ગંજ અને ફોર્સેથ ગંજ નામના બે પરા આજે પણ બ્રિટિશ સ્થાપત્યની ઝાંખી ધરાવે છે, જ્યારે ધર્મશાળાનો નીચેનો ભાગ વેપાર વાણિજ્યનું કેન્દ્ર છે. પરમ પવિત્ર દલાઈ લામાના મુખ્ય મથક તરીકે આજે પણ જાણીતું છે અને તે ભારતના નાના લાસા તરીકે પણ ઓળખાય છે. વોર મેમોરિયલ તે ધર્મશાળાના પ્રવેશ દ્વારે આવેલું છે. સ્વાતંત્ર્ય પહેલાના હિમાચલ પ્રદેશના સુરવીરોની સ્મૃતિમાં તે ઊભું કરાયેલું.

કાંગરા, કાંગરા કલા સંગ્રહ સ્થાન, જેને કાંગરા આર્ટ મ્યુઝિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંગરા ખીણની સમૃદ્ધ કલા કારીગરી અને હસ્તકલા એમાં પ્રદર્શિત જોવા મળે છે. એના પછી જોવા જઈએ તો સંત જ્હોન દેવળ એટલે કે સેન્ટ જ્હોન ચર્ચ. મેકલિયોડ ગંજ અને ફોર્સિથ ગંજ વચ્ચેના રસ્તા પર આવેલું આ દેવળ

લામાનું આ મુખ્ય મથક છે. અહીંના જોવાલાયક સ્થળો છે મઠ, તિબેટિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ અને તિબેટિયન હસ્તકલા કેન્દ્ર. તિબેટિયન લોકો અને મેકલોડગંજના લોકો તેમના હોટલો, નાસ્તાગૃહો, પ્રાચીન કલાના નમૂના તેમજ કલા કારીગરીના અનોખા નમૂના સાથે અહીં મોટી સંખ્યામાં નજરે પડે છે. આગળ જઈએ તો એક જગ્યા આવે છે ભક્સુનાક. મેકલિયોડગંજથી 2 કિલોમીટરના અંતરે આવેલી આ સુંદર જગ્યા પર એક જૂનું મંદિર અને ઝરણું છે. અહીંથી લગભગ 0.5 કિલોમીટરના અંતરે ભક્સુનાક ધોધ આવેલો છે. અહીંયાથી નજીક છે ડાલ સરોવર, જે આપણે ઘણીવાર સાંભળ્યું પણ છે. દેવદારના જંગલો વચ્ચે આવેલું આ સુંદર સરોવર મેકલિયોડગંજથી 2 કિલોમીટરના અંતરે જ છે. હજુ આપણે ધર્મશાળાની આસપાસ કઈ જગ્યાઓ છે એના વિશે જાણીશું. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. આપણે ધર્મશાળાની સફર પર હતા. હવે ધર્મશાળાની આસપાસ કઈ કઈ જગ્યાઓ છે જોવાલાયક એના વિશે જાણીએ. ચામુંડા દેવી મંદિર. આ પ્રખ્યાત મંદિર ધોલાધારની પશ્ચાદ ભૂમિ બનર નદીના કાંઠે આવેલું છે. એની બીજી બાજુએ પવિત્ર શિવલિંગ છે. કાંગરા બનર અને માંઝી ઝરણાઓના સંગમ પર આવેલા આ ઐતિહાસિક શહેર પરથી બાણગંગા નદીનો વેગીલો પ્રવાહ નિહાળી શકાય છે. કાંગરાના મુખ્ય શહેરે ઘણા ઘૂસણખોરોએ આકર્ષ્યા હતા. 1620માં જહાંગીરના સેનાએ તેને જીતી લીધું હતું અને 18મી સદીમાં રાજા સંસરચંદ કટોચાએ એને ફરી જીતી લીધેલું. કાંગરા તેના મંદિરો, કિલ્લા અને ચિત્રકલા માટે જાણીતું છે. નગરકોટ. ખખડધજ થઈ ગયેલા આ કિલ્લાએ મહંમદ ગજની અને મોગલ બાદશાહ જહાંગીરના સૈન્યના ભીષણ આક્રમણોને ઝીલ્યા છે. 1905ના ભૂકંપે તો કિલ્લાનો વિનાશ જ સર્જ્યો. એની દિવાલ પરથી દેખાતા વિશાળ દ્રશ્યો ખરેખર આશ્ચર્યચકિત કરી દે એવા છે. વ્રજેશ્વરી દેવી મંદિર. ધર્મશાળાની નજીક આવેલ આ મંદિર

દંતકથારૂપ સંપત્તિ માટે જાણીતું છે. 1007માં મહંમદ ગઝનીએ લૂંટી લીધું. કહેવાય છે કે તેને મંદીનું સમૃદ્ધ ખજાનું લૂંટી લીધું હતું. 1905ના ભૂકંપમાં આખું મંદિર પાયમાલ થઈ ગયું. 1920માં એને ફરી બાંધવામાં આવ્યું. આના પછી હું તમને જણાવીશ જ્વાળામુખી મંદિર વિશે. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. ક્યાંય જતા નહીં.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે સાંભળવાના હતા જ્વાળામુખી મંદિર વિશે. ધર્મશાળાની નજીક આવેલ આ જ્વાળામુખી મંદિર, જ્વાળામુખી દેવી લાલચોલ મુખવાળી દેવીનું આ અનન્ય મંદિર ઉત્તર ભારતના ખૂબ મહત્વના યાત્રાધામોમાંનું એક છે. મંદિરમાં કોઈ મૂર્તિ નથી અને ખડકાળ ગર્ભગૃહમાંથી નીકળતી સનાતન જ્વાળાની પૂજા કરવામાં આવે છે. આ શક્તિપીઠ એવી જગ્યા મનાય છે કે જ્યાં દેવી સતીની જીવા પર ભગવાન શિવ બિરાજમાન છે. અહીંયાથી નજીક છે પાલમપુર. ચાના બગીચાઓ અને પાઇનના વૃક્ષોની વચ્ચે આવેલું મનોહર પાલમપુર વિરલ પ્રાકૃતિક દ્રશ્ય અને સ્વાસ્થ્ય પ્રેરક હવામાનથી ભરાયેલું છે. વૈજનાથ નાગરી શૈલીમાં બાંધવામાં આવેલી આ દેરી વેદનાથ વેદોના દેવ ભગવાન શિવને સમર્પિત

કરવામાં આવી છે. ગર્ભગૃહમાં શોભતું શિવલિંગ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાનું કહેવાય છે. શિવરાત્રિનો મોટો મેળો અહીંયા ભરાય છે. આના પછી એક જગ્યા છે નૂરપુર. ધર્મશાળાની નજીક આવેલા નૂરપુર, જૂનો કિલ્લો, બ્રિજરાજનું મંદિર અને નૂરપુરી શાલ માટે પ્રખ્યાત છે. જહાંગીરે તેની બેગમ નૂરજહાંની પાછળ તેનું આ નામ પાડ્યું હતું, નૂરપુર. તમને આ પ્રવાસ અને સફર પર જોડાઈને કેવું લાગે છે મને અવશ્ય કહેજો, કેમ કે આવતી સફરમાં આપણે જવાના છીએ કિન્નોરની સફર પર. હા, હિમાચલ પ્રદેશમાં આવેલ કિન્નોરની સફર, એના પછી આપણે જઈશું કુલ્લુની સફર પર. હજુ ઘણા બધા સ્થળો વિશે જાણવાનું બાકી છે, ત્યાંની સફર કરવાની બાકી છે, પ્રવાસ કરવાની બાકી છે, તો મારી સાથે મારા શોમાં જોડાયેલા રહેજો, કેમ કે આગળ હું તમને ઘણું બધું અવનવું જણાવતી રહીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ડોલર વહુ નવલકથાના અંશોને દર અઠવાડિયે 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથા એ અદ્ભુત રીતે આપ સૌને જીવન પર્યંત જુદા જુદા પ્રસંગોએ અવનવી જીવનની ઘટનાઓમાં સાથ આપશે। શ્રોતા મિત્રો, આજના સમયમાં પણ અને પુરાતન કાળમાં પણ વિશ્વની અંદર સૌથી વધારે દોડતા દેશોમાં આ ભારતીય નાગરિકોને વસવાટ પોતાની આર્થિક પરિસ્થિતિમાંથી પોતાનો વિકાસ સાધવા માટે કરવાની જે મહેચ્છા હોય છે એ મહેચ્છા પાછળની આ આંધળી દોટ અને એમાં આવતા કૌટુંબિક જીવનના પ્રસંગો આપ સૌને પોતિકા લાગે તેવી વાતો છે અને એટલે જ આ સમુદાયને એક સાચું દૃષ્ટાંત મળે। આ સમુદાય એટલે કે આપણા પાલનપુરની આસપાસના વિસ્તારની કમ્યુનિટીને પણ એક ઉજાગર થવા માટે સાંસ્કૃતિક ધરોહર સમી આ નવલકથાના અંશોથી કેટલીક યાદો મળી રહે એ જ મારી અપેક્ષા છે। તો આવો આજે પણ આપણે આ વાતને આગળ વધારીશું કે શ્યામ એ ત્યાં પહોંચી ગયો છે અમેરિકા અને હવે એના મનમાં પોતાની ટ્રેનિંગ કાળ પૂરી થાય એ દરમિયાન પોતે હવે ગુમ થવા તરફ વિચાર કરી રહ્યો છે। કારણ એટલું જ છે કે ગુમ થયા બાદ ત્યાં પોતાનો વસવાટ એ કાયમી કરી શકે છે અને આ કાયમી વસવાટ માટેની અમેરિકાની ડોલરની કેલછા એની પાસે શું કરાવે છે અને કેટલી હદ સુધી

એ મહેચ્છા, ગેલછા કે ઈચ્છા કે પછી વિટંબણા એ પૂરી થાય છે એ આપણે સૌએ માણવાનું છે, અને તમારે પણ એ માણવાની ઉતાવળ પણ છે. તો આવો શરૂઆત કરીએ, પરંતુ લઈએ આ નાનકડો વિરામ, ત્યારબાદ ફરી પાછો આવું છું આપને આ વાતનું અનુસંધાન કહેવા. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા હર્ટ્ઝ. ગ્રીન કાર્ડ મળી ગયા બાદ આ ગુમશુદા લોકો હિંમતભેર પોતાના અડ્ડામાંથી પછી બહાર આવી જતા અને ભારત પાછા પણ ફરતા, ધનવાન કુટુંબની છોકરીઓ સાથે લગ્ન કરી લેતા અને ખૂબ રોફથી પાછા અમેરિકામાં આવતા, સુખી ને સ્થિર જીવન ગાળતા, કારણ કે તેઓ ડોલર દેશના નાગરિકો હતા. ખરું ને? આવી વિચારધારા એ વખતે પ્રવર્તતી હતી. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથાને. ગ્રીન કાર્ડ મેળવતા 1-2 વર્ષ અચૂક લાગે તેમ હતું. જો કોઈ ગુમ વ્યક્તિ તે દરમિયાન ગ્રીન કાર્ડ મેળવ્યા વિના ભારત પાછો જતો તો ફરીથી અમેરિકામાં પ્રવેશ ન જ કરી શકે તેવો કાયદો હતો. આથી ગુમ થનારાઓને અમેરિકામાં જ રોકાઈને રહેવું પડતું, વહેલા મોડા પેલું સોનેરી ગ્રીન કાર્ડ મેળવવું પડતું. આ બધા વિશે શ્યામ વારંવાર વિચાર કર્યા કરતો, અને જેમ જેમ એ વધુ વિચાર કરતો ગયો તેમ તેને લાગ્યું કે તેના માટે ગુમ થવું એ જ સાચો રસ્તો હતો. આ અદ્ભુત દેશમાં જ્યાં ધન અને તકો બેશુમાર મળે છે ત્યાં જ રહેવું તેને હવે પસંદ પડતું હતું. પોતાની માતાને તેણે આ બધું સમજાવતા લખ્યું અને એ પણ જણાવ્યું કે જો તે એકવાર ભારત પાછો ફરશે તો ફરીથી અમેરિકા આવી જ શકશે નહીં, એટલે તે હવે પાછો ત્યારે જ આવશે જ્યારે તેની પાસે ગ્રીન કાર્ડ હશે. આ દરમિયાન કુટુંબના કોઈ પણ સભ્યે તેના વિશેની કોઈ માહિતી કોઈને પણ આપવી નહીં. આ પત્ર નીલાબાને મળ્યો ત્યારે તેઓ ખૂબ જ ઉત્તેજિત થયા. હવે તો મારો દીકરો અમેરિકામાં રહેશે અને મને રૂપિયાની જેમ ડોલરો મોકલશે, વળી $1 એટલે 45 રૂપિયા એ જમાનામાં, અને આજે 85 આસપાસ છે. હું મારા બધા સગાઓને કહી શકીશ કે મારો દીકરો પણ અમેરિકામાં સ્થાયી થયો છે. મૂળ વાત સાથે પરિવાર ઉત્તેજનામાં ખુશી અનુભવતો હતો. પણ શું થશે? ગુમ થવું સહેલું છે, એ કાર્યકાળ, એ સમયકાળ, એમાં શું કરવું, આ બધી વિટંબણાઓનો માણસ વિચાર કરતો નથી, અને એમાંથી પસાર ઘણા બધા થયા છે. પણ વાસ્તવમાં શું પરિસ્થિતિ હોય છે એ આપણે માણીશું સુધા મૂર્તિ લિખિત નવલકથામાં. સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી પાછો મળું છું 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામે નેબ્રાસ્કા ઓમાહામાં સ્થિત એક કંપનીની જાહેર ખબર વાંચી. આ ઓમાકા રાજ્યમાં વસ્તીનું પ્રમાણ ખૂબ નીચું હતું અને મોટાભાગની જમીન સુંદર ગોચરોથી છવાયેલી હતી. આ કંપનીએ સફળ ઉમેદવારને ગ્રીન કાર્ડ આપવાની પણ તૈયારી બતાવી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ગુજરાતી સાહિત્યમાં અનુવાદિત નવલકથાઓમાં ઉત્તમ સ્થાન પામેલી અને મૂળ સુધા મૂર્તિએ લિખિત આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આમ તો નેબ્રાસ્કા એવી કોઈ જગ્યા નહોતી જે બહુ લોકપ્રિય હોય કે ત્યાં બધા જવા માંગતા હોય. ત્યાં શિયાળામાં હાડ થીજાવી દે તેવું -50°C તાપમાન થતું, જે ઘણાને ત્યાંથી દૂર જ રાખતું હતું. ત્યાંની નોકરીમાં ઘણો વધુ સારો પગાર મળી શકતો, છતાં લોકો ત્યાં જવા રાજી નહોતા થતા. આ દ્રષ્ટિએ આ નોકરી પણ યોગ્ય હતી અને ગુમ થનાર માટે સંતાવા માટે તે યોગ્ય સ્થળ હતું. તેણે કંપનીનો સંપર્ક સાધ્યો અને ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી ગયો. તેને આ નોકરી મળી ગઈ. કોઈને પણ એક શબ્દ કહ્યા વિના શ્યામે પોતાનો સામાન બાંધ્યો અને ગાડી વેચી નાખી. એ ઘરની બત્તીઓ તેણે ચાલુ રાખી જે તેને રહેવા માટે આપવામાં આવ્યું હતું. પછી તે સીધો અલોપ થઈ ગયો. જ્યારે એકાદ અઠવાડિયા બાદ ફ્લોરિડાના તેના ઉપરીએ તપાસ કરી તો તેને શ્યામ પણ ગુમ થઈ ગયો છે તે સમજાયું. જ્યારે બાપુનગરથી શાસ્ત્રીનગર જતી બસ આવી ત્યારે તેમાં ઘણી ભીડ થઈ ચૂકી હતી અને મીનાક્ષી જરા ગભરાઈ ગઈ. જો આ બસમાં તે ચડી નહીં શકે તો તે કદાચ શાળાએ એક કલાક મોડી જ પહોંચશે અને પછી તેના નામ નીચે એક લાલ લીટો ખેંચવામાં આવશે જે તેના કામના અહેવાલમાં ઉમેરાશે. આમ તો આ નોકરી મીનાક્ષી માટે કાયમી નહોતી અને જો આવું વખતો વખત થયા કરે તો એ નોકરી પણ જતી રહે. વાત હતી શ્યામની કે તે ગુમ થયો અને બીજી તરફ મીનાક્ષીએ અમદાવાદમાં નોકરી મેળવી. હવે આ બંનેના જીવનના ઘટનાક્રમ વિશે મારે તમારી સાથે વાત કરવાની, પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવીશ. મારી સાથે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો નોકરી કાયમી નહોતી, પણ એ પણ જતી રહે તો? મીનાક્ષીની નોકરી માટે આ સવાલ અગત્યનો હતો. ખૂબ કોણીઓ મારીને, લોકોને આગળ પાછળ ખસેડીને છેવટે મીનાક્ષી બસમાં ચડી ગઈ. એક વિજેતાના અભિમાન સાથે તેણીએ પાસેના સ્ટીલના હાથા પર હાથ ગોઠવ્યો. બસના કંડક્ટરે તેને પૂછ્યું, ક્યાં જવું છે? શાસ્ત્રીનગર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ, તેના અંશોને આરજી એઆરના સ્વરમાં. તેણે પોતાની પર્સ એને ખોલી અને એમાં 100 નોટ મળી, જે તેને ગઈકાલે જ ટ્યુશનની ફી તરીકે મળી હતી. ફરીથી તેણે પર્સની અંદર હાથ નાખીને ફંફોસીને જોયું, પણ કોઈ જાતનું પરચુરણ તેને ન મળ્યું. કંડક્ટરે કહ્યું, મારી પાસે તો 5 રૂપિયા પણ પરચુરણ નથી. સોની તો વાત જ ન કરશો. લે, ભલે, જવા દો, તમારા પતિ તમારી ટિકિટના પૈસા આપશે. બૂઢા કંડક્ટરે તેના લગ્ન 1 પૈસાને ખર્ચ વિના કરી આપ્યા. મીનાક્ષી ઝડપથી પાછળ ફરી અને જોયું તે કુંચો જુવાન ત્યાં ઊભો હતો. તેણે સ્મિત આપ્યું અને કંડક્ટરને પરચુરણ પકડાવતા કહ્યું, શાસ્ત્રીનગર 2 ટિકિટ આપો. જોયું ને, કંડક્ટરે હસતા હસતા કહ્યું, તેના વર પાસે તો છૂટા પૈસા હતા, છતાં મને 100 રૂપિયાની નોટ બતાવીને તે મને તંગ કરતા હતા. આ વળી વર કોણ હતો? તેણે શા માટે ટિકિટના પૈસા આપવા જોઈએ? તેણે ગુસ્સાથી કહ્યું, એ મિસ્ટર, સાંભળો, જેવા આપણે શાસ્ત્રીનગર પહોંચીશું હું તમને તમારા પૈસા આપી દઈશ. મીનાક્ષીએ બહુ કરડાકીથી પણ કડક મનથી જવાબ આપ્યો. અજાણતા પણ કોણ, કોઈ વ્યક્તિ તમારા માટે પૈસા ખર્ચે એ તમને પણ ન જ ગમે ને? મને તો ન જ ગમે. આ એક સાહજિક ભાવ છે. અને પછી શું થયું એ વાતને માણવી છે તો વિરામ બાદ મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર.
1: Hey, please, shaadi mat karo, please.
2: Shut up.

કંઈ વાંધો નહીં, પેલો યુવાન બોલ્યો, ચાલશે, તમારે માટે કંઈ વાંધો નહીં હોય, પણ મારે કોઈ પાસેથી મફતિયા મુસાફરી કરવાનો સહેજે ઈરાદો નથી, સમજ્યા? તેણીએ કરડાકીથી કહ્યું. બસ શાસ્ત્રીનગર આવી પહોંચી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત, ગુજરાતીમાં સુધા મહેતાએ અનુવાદિત કરેલી નવલકથા ડોલર વહુના અંશોને. તે બસમાંથી ઉતરી અને અહીંથી જ્યાં તે કામ કરતી હતી એ શાળાએ તો ચાલીને પહોંચાય તેવું હતું. દરરોજ આવી રીતે બાપુનગરમાં પોતાની માસીને ત્યાંથી અહીંની મુસાફરી કરતી હતી. વલસાડના તે સુંદર દિવસો ક્યાં જતા રહ્યા, કેવળ તેની યાદ જ હવે એક જાદુઈ દીવાની જેમ ઝળહળ્યા કરતી હતી. ભીમા કાકાનું હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થઈ ગયું, પરિવાર વેર વિખેર થઈ ગયો અને વલસાડના ઘરમાં સીતાબા અને મીનાક્ષી બે જ રહ્યા. પછી એવું નક્કી થયું કે સીતાબાએ હવે પોતાના સંતાનો સાથે રહેવું, કોઈ પણ સગું મીનાક્ષીના નિર્વાહ માટે તૈયાર ન

અને આમ તો એની ઉંમર હવે લગ્ન માટેની થઈ ચૂકી હતી, પરંતુ લગ્ન માટે જોઈતું ધન એકઠું થઈ શક્યું નહોતું. તેથી કોઈ સગા વહાલું આ વધારાનો બોજ ઉઠાવવા રાજી ન થયું. અચાનક જ મીનાક્ષી ફરી એક વાર અણગમતી અને અનાથ થઈ ગઈ. તેને ખબર ન પડી કે ક્યાં જવું, અને કોઈ તેની કાળજી કરે તેવું પણ ન રહ્યું. સદભાગ્યે ઇન્દુમાસી અને તેમના પતિ રમણલાલે

સરળતા પડશે. તારું વલસાડનું ઘર વેચી નાખીશું તો લગ્નનો ખર્ચ પણ નીકળી જશે. હમણાં તો તું ઘર બંધ કરી રાખ, અને જો તું ઉપરનો માળ ભાડે આપીશ તો ત્યાંના બગીચા અને માળીનો પગાર પણ આવતો રહેશે. અને હવે એટલે જ તો એ અમદાવાદ આવી હતી. અને હવે પછીનો ઘટનાક્રમ વિરામ બાદ હું કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી અતિ દુઃખી થઈ ગઈ. તેણે કહ્યું, માસી, ઘર વેચવાની તો વાત જ ન કરશો. પ્લીઝ, મારી માને નાનાજી તરફથી આ ઘર ભેટ મળ્યું હતું, તમે જાણો છો, અને મને આ બગીચો અતિશય પ્રિય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. મીનુ બેટા, આ એક લાગણીશીલતા છે, ભાવુકતા જ છે. માસી આશ્વાસન આપતા બોલ્યા, તને કોઈ એવો જો રાજકુમાર ન મળે જે કોઈ જાતના દહેજ વિના તને પરણવા તૈયાર થાય તો ઘર વેચ્યા વિના છૂટકો છે? મીનાક્ષી બગીચાના ખૂણે ખૂણાથી પરિચિત હતી. દરેક સુગંધ અને લતા કુંજથી માહિતગાર હતી. તે સગળા તેના સ્વજનો જ હતા જાણે. પણ માસી સાચું જ કહેતા હતા. બધા છોડવા અને વૃક્ષો પંપાળીને રડતી આંખે મીનાક્ષીએ તેની વિદાય લીધી. ભારે હૈયે તેણે અમદાવાદની ટ્રેન પકડી. હવે તેની પાસે બીએડની પણ ડિગ્રી હતી, છતાં નોકરી કંઈ એકાએક તો ન જ મળે. તેથી તેણે ઘરે જ ટ્યુશનો લેવાનું શરૂ કર્યું. પછી તેને છેક દૂરના શાસ્ત્રીનગરમાં આવેલી એક શાળામાં નોકરી મળી. યુવાન પણ તેની પાછળ જ બસમાંથી ઉતર્યો અને તે તેની તરફ ફરી. ઓહ શ્રીમાન, બે મિનિટ થોભો, હું થોડું પરચુરણ લઈ આવું. મારું નામ ગિરીશ છે, તે બોલ્યો. હું પેલે ઠેકાણે કેનેરા બેંકમાં કામ કરું છું, ક્લર્ક છું. હા, પણ તમે સહેજ ઊભા રહો, હું 100 છુટ્ટા લઈ આવું. ગિરીશને ખાતરી હતી કે 100 રૂપિયાની નોટનું પરચુરણ આ સમયે તેને નહીં મળે. પણ તેને જોવું હતું કે આ સ્વમાની છોકરી હવે શું કરે છે. વાત પણ કેટલી સાચી અને સ્પષ્ટ હતી. બંને વ્યક્તિને એ વાતનો અણસાર હતો કે સ્વમાન ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. પછી શું થયું? વિરામ બાદ કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ખાતરી હતી કે 100 રૂપિયાનું કોઈ પરચુરણ તો નહીં જ આપે, પણ જોઈએ કે છોકરી શું કરે છે. તે સાચો પડ્યો. થોડા જ વખતમાં મીનાક્ષી પાછી ફરી અને કહ્યું, તમે કહ્યું ને કે બેંકમાં કામ કરો છો, ખરું? તો આ નોટ તમે રાખો, હું પછી આવીને તમારી પાસેથી બાકીના પૈસા લઈ જઈશ. ગિરીશ અચંબામાં પડ્યો. તમારું નામ શું છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સમુદાયિક રેડિયો સ્ટેશન પર સમુદાયના સમાજના પ્રતિબિંબનો પડઘો પાડતી નવલકથા ડોલર વહુ, જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ અને જેને લખી છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા ઇન્ફોસિસના પ્રણેતાએ. અને હું આરજે AR આપ સૌને સંભળાવી રહ્યો છું. મારું નામ મીનાક્ષી દેસાઈ. પેલી ત્યાંની શાળામાં હું શિક્ષક છું અને હવે મારે જવું જોઈએ. આમ પણ હું બહુ મોડી થઈ ગઈ છું. તેણે ગિરીશને નોટ પકડાવી શિષ્ટાચારથી 2 હાથ જોડીને નમસ્કાર કર્યા અને ઝડપથી ચાલી ગઈ. એને જતા જોઈને ગિરીશ હસી પડ્યો. શાળાએ પહોંચી પછી મીનાક્ષીને વિચાર આવ્યો કે જો આ પોતાને ગિરીશ કહેતો આદમી તેને છેતરી જશે તો. એક આખા મહિનાની મહેનત તેણે મેળવેલી કમાણી તરીકે એ 100 રૂપિયાની નોટ હતી અને પોતે કઈ રીતે આટલી આવેશમાં આવી ગઈ? પણ હવે તો શું થઈ શકે? કંઈ નહીં, ભૂલ તો થઈ જ ગઈ, હવે તેનું પરિણામ જ ભોગવવું રહ્યું, બીજું શું? સાંજે તે જરા ઉદ્વિગ્ન ચિત્તે બેંક તરફ જવા લાગી અને તેને પેલા માણસના નામની પણ ખાતરી નહોતી. ગિરીશ કહ્યું હતું કે રમેશ, પણ ગિરીશ સામે જ હતો. બેંકની બહાર તેની વાટ જોતો ઊભો હતો. બહુ નરમાશથી તેણે કહ્યું, જો તમે ન આવ્યા હોત તો હું જ શાળાએ આવવાનો હતો અને તમને પૈસા પાછા આપી જાત. મજાની વાત છે. અને આ વાતના પછી સંબંધોનું આગળ વધવું નિશ્ચિત હતું. શું થયું માણીશું આપણે, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો.

સંબંધો તો આમ મહેકતા રહ્યા છે અને શરૂઆત પણ આવી જ રીતે થતી હોય છે કે અણધાર્યા અને વિગ્રહ પછી થતા આ સંબંધો કેટલા અનુગ્રાહી હોય, કેટલા પાક્કા હોય એની મારે તમને સમજાવવાની કોઈ જરૂર નથી. ઝઘડો નાની કર્કશ વાત ને કંઈક ટોઇન્ટિંગથી શરૂ થયેલો જીવનનો એ પ્રસંગ હંમેશા યાદગાર રહે છે અથવા યાદગાર સંબંધોને આપે છે. શ્રોતા મિત્રો, તો આ શ્યામ જ્યાં અમેરિકામાં ગુમ થઈ અને પોતાના જીવનને ક્યાંક શોધી રહ્યો છે, અને બીજી તરફ મીનાક્ષી એ શ્યામની યાદો અને પોતાની વલસાડની યાદો છોડીને અમદાવાદમાં સેટલ થાય છે અને ત્યાં પ્રયત્ન કરી રહી છે પોતાના જીવનને આગળ વધારવા, અને ત્યાં કોઈ આવું પાત્ર મળે છે. હવે આ ગડબડ ક્યાં પહોંચશે એ તમને માણવાની આતુરતા પણ છે, પરંતુ એ માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે આ સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશો આરજે યારના સ્વરમાં

કેવા લાગે છે મને મોકલી આપવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર, આ માટે 95-12-99-66-88 પર તમારે સંદેશા મોકલવાના છે, વોટ્સએપ ઉપર લખીને અથવા તો વોઇસ મેસેજીસ રેકોર્ડ કરીને. તમે આ સિવાય અમારા ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ કે ઇમેલનો ઉપયોગ કરીને પણ અમને સંદેશા મોકલી શકો. આ માટે રેડિયો પાલનપુર @gmail.com અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર રેડિયો પાલનપુર લખશો એટલે અમારી લિંક તમને સર્ચ ઓપ્શનમાં મળી રહેશે. આ સિવાય રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ અને અમારી મોબાઈલ એપ્લિકેશન, એપલ ફોન હોય તો આઈટ્યુન સ્ટોર પર અને એન્ડ્રોઇડ ફોન હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. તમે વિશ્વના કોઈપણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી અમને સાંભળી પણ શકશો અને બીજા જે મિત્રો તમારા સ્નેહીઓ છે ત્યાં સુધી આ વાતને, આ રેડિયોને, આ સામુદાયિક રેડિયોને, તમારા અવાજને પહોંચાડવા ઈચ્છતા હોવ તો મોકલી પણ શકશો. ફરી મળીશું. તમારા પ્રતિભાવ અમૂલ્ય છે, મોકલી આપો. અલવિદા દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ પ્રોડક્ટ ને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ટાટ ચમકી, બીજી તરફ ખેતરોમાં ઘઉં ચણાનો પાલો. આપણે સાંભળી રહ્યા છીએ માનવીની ભવાઈ. સ્વાગત છે તમારું આજના એપિસોડમાં. વાત કરી રહ્યા છીએ પન્નાલાલ પટેલ દ્વારા માનવીની ભવાઈને, કે જેમાં પન્નાલાલ પટેલ એમના મુખ્ય પાત્ર કાળુના જીવનની અંદર એવી અસમંજસ લાવે છે અને કાળુ આ અસમંજસમાંથી કેવી રીતે પોતાના ભાવને પાર ઉતારે છે એ જાણવાનું છે. લોકોએ તલ વાટી અને ખંખીરી લીધા અને ચાર ચારે લૂંટ માળે ચઢાવી દીધી. વેરો ઉતર્યો, મૂકીને બાણે ઠાકોરના ઘોડા હણહણ્યા. ઠાકોરના ભાયા દીપુબા ઘેર ઘેર ફરી વળ્યા. હેડોબા, અમારી હવે સંભાળ કરો, પરોણે ઘર પૂછે છે. 60 વર્ષના એ દુબળા પાતળા કાંઠાવાળા ઠાકોર એ કાબર ચિત્રા વાળવાળી ભરેલ દાઢીને કાન તરફ ઊંચે ચડાવતા અને મૂછોને વળ દેતા, ઊંડી ઉતરી ગયેલી મોતી જેવી ચમકતી આંખોને નચાવતા ગામ લોકોથી હસ્યા વગર ના રહેવાતું. નવા જુવાનિયાઓને ઓળખી રહ્યા હતા. આ કોણ ભા? ઓહોહો, મારા વાલાભાઈનો મોટિયાર કાળિયો. ઓહો શંકર, આ તારો મોટિયાર કે નાનિયા? ત્યારે તો તું અમારી ભણીએ ચડ્યો લાગે છે. 25 વર્ષે બે બૈરા તો 50 વર્ષે તો મારી પેઠે ચાર જ થવાના. લે આવ આવ, આપણે બે સમદુખી સુખ દુઃખની વાતો કરીએ. એક બૈરીવાળા આ કાળિયા સરખાને શી ખબર પડે? એ તો રામવાળ વાગ્યા એ જ જાણે. તે ત્યાંથી વળી ઘોડાના ઘાસ માટે ચમારને બોલાવવા જતા દીપુભાને વાતમાં લપેટી લીધા.

જજદીપો બા ચમારને જોડતા નકર એ બિચારો તમારી રીસ એ બૈરા ઉપર ઉતારશે ને બૈરું છોકરાવાળી હશે તો છોકરા ઉપર ને વગર છોકરાવાળી હશે તો બોલ જો કાળું વગર છોકરાવાળી કના ઉપર રીસ ઉતારે વારું કાળું શું જવાબ આપે પણ ઠાકોરના આગ્રહને વશ થઈને કહેવું પડ્યું આદમી ઉપર બાપજી ના ના તું કાચો છે ઘણો કાચો કેટલા છોકરા છે તારે એકે નથી શંકર તો પછી બૈરું કોક ભલું રામો બોલી ઉઠ્યો નામે તે કામે ભલી છે બાપજી બાકી બોલવા ચાલવામાં તો ને હસી રહ્યો સમજી ગયો પટલાણીઓ મારાથી કંઈ અજાણ નથી પણ હા જો હું તને કહું ત્યારે નછરવું બૈરું પોતાના ઉપર જ રીસ ઉતારે ધણીથી રૂસણા લઈને ખુદ જુદો ખાટલો ઢાળે અને એમ આ ચમચમાતી ટાઢમાં પણ આદમીને ટાઢમાં લોકોને કાળુંનો સવાલ ન ગમે હા જી હા જ કરવું પડ્યું એક બે જણાએ તો કહ્યું પણ ખરું તલકચંદ કારભારી આવ્યા હોત તો શીખવાડત કે મોટા લોકો સામે કેમ વાત કરવી તો હજી કાચો જ છે મોટિયાડ આદમીઓ તો બિચારો થાક્યો પાક્યો હોય ને સુખી થયો તો બૈરું તો કાળુએ વળી વિરોધ થયો અમારા તો બૈરાએ બાપજી ઠાકોર ખુશ થઈ ઉઠ્યા અને આ વાત ઘણી આગળ છે.

0: તુમ ના મેં.
1: ઠાકોરની વાત બધાને ગળે ઉતરી. વાત તો સાચી ને આમ તડકા મારતા અને અમલ કોસંબા ઘૂંટાવતા, હથેળી પર હથેળી પી જતા ને ગામ લોકોને હાથમાં લઈ પીવરાવતા, ઠીક ગણતા ઘરનું નોતરું ઝીલતા ને કંસાર ચૂરમાં જમતા. છેલ્લે દિવસે ગામનો એ 50 ઘરનો વજે લઈને કોઈના 5 મણ દાણા તો કોઈના 10 મણ એમ 250 મણ દાણા પહોંચાડી દેવાનું કહી દીધેલું. 3-4 ને આવતે વરસ આલજો, કાંઈ છોકરા મારી ના ખાય છે એમ કહી ચોપાડમાં 2 આંકડા પાડી બિસ્તરા બાંધ્યા. પેલી પંખાળી ઘોડી પર મખમલના ડળીજી મંડાયા, તંગ બીડાયા ને લગામો ચડી. ચાંપા સુધી વળાવવા આવેલ ગામ કોઈ સ્વજનને વિદાય આપતું હોય ને તેમ ઠાકોરના રસાલાને વિદાય આપી. સૌના રામ રામ ઝીલતા ઠાકોરે પખાળીને એડી મારી. થાળીમાં મગ નાચે એમ નાચતી ઘોડીએ ગામ લોકોને જોઈ રહી. અરે કાળુ સરખાય, શું તારું પાણી છે ઘોડી? ભીંત સામે મારી મેલી હોય તો ભીંત વીંધીને આર પાર નીકળી જાય એમ કહેતા ગામ તરફ વળ્યા. ઠાકોરની પખાળી ઘોડી છૂટીને લેણદારોના પૂઠી તથા ઘોડા આવી બંધાયા, નામા થવા માંડ્યા. 3-4 વર્ષના વ્યવહાર લખાયા, વંચાયા અને આંકડા મુકાયા. જમા પાસામાં ઘીના માલપા કાળુ કહેતો હતો તેમ ખરા ખોટા રામ જાણે ને પ્રાંત કળશીબંધ અનાજ મંડાયા, પાકેલા અને પાકવાના. કોઈના ઘરેણા મંડાયા તો કોઈના ખાતે ખરીદાયા. ને એ ઘેર ઘેર લાડુના જમણ જમી ગામને પોઠીએ ધાન ઘી ભરી પંથે પડ્યા. આ તરફ ગેડી દડાની રમત રમાતી અને ઉત્તરાયણ પણ આવી ગઈ. સાથે સાથે શિશિરમાં ડોલતા એ મોલના લીલુડા લુગડાએ લેતી ગઈ. વસંતે પીળા પાનેતર પાથર્યા ને એ ફાગણી વાયરા ફટકારી દીધા. એક તરફ પાકેલા મોલ ઉપર દાંતરડા ફર્યા તો બીજી બાજુ હોળીના ઢોલ ધમક્યા. લોકોએ 2-4 દિવસ માટે દાંતરડા હાલરા અને પડતા મૂક્યા. સ્ત્રીઓએ છાણ માટીના પાગ ઉડાડ્યા અને પુરુષોએ દાંડિયા લઈ ઘેર માંડી. ડુંગરીએ ડુંગરીએ ગામે ગામ ઢોલ ધંધણે. હોળીની એ જાળો વીંઝળાઈ અને એ પેલા ગાંડા તૂર બનેલા ઘેરૈયાઓની ઘઉં ચણાના ખડા લેવાયા અને તીરની જેમ ઉતરી ગયેલા આસપાસના એ ગાળાના બ્રાહ્મણો વિધવાઓ 2-4 શેર ખડા અપાયા, વસવાયા અને પાક પ્રમાણે સુખડીઓ ભરી આપી. વાણિયાઓને ચોપડે મંકાઈ ચૂક્યા હતા અને એમના કોઠારે પહોંચ્યા હતા. વધારાના કોઠીઓમાં રખેડાયા હતા. કાળુ કુદર સરખા પોણા ભાગના ગામે તો વગર રખેડે જ નાખ્યા હતા. ખાવ તોય ને રખેડી મેલો તોય

ના લાંબા દિવસો શરૂ થયા. એવી લાંબી ઠંડે કલેજે મુસાફરી ખેડતી સાધુ બાવાઓની જમાત ગામે ગામ તંબુ તાણતી ને ઊંટ હાથી સાથે પડાવ નાખતી. લોકોને હાથે સો સાથે ઇધર દેગા ઉધર મિલેગા, પૂર્ણે પાપ ઠેલાય માટે. અને એમ કાળી રોટી ને દૂધપાક જમતી ગઈ ને આશીર્વાદ સાથે કપાળે રાખ જોવતી ગઈ. એક પછી એક નીકળી કાશી મથુરા ને વડોદરાના પંથે. કોઈને કોઈ ગામ લગ્નની શરણાઈઓ વાગી. રણછોડમુખી સરખા પૈસાદાર ગણાતા ઘરની સ્ત્રીઓએ મંજૂસમાં તરેડિયા ટૂંપિયા અને નવા લુગડા કાઢ્યા. કોઈ પહેરી ઓઢીને ફૂલ્યા તો કોઈ આંખે મેશ આંજીને ગાણા ગાઈને ભાન ભૂલ્યા. એમ લગ્નના એ ત્રણ દિવસ જુવાન જુવતીઓએ જાણે જોવનાઈના ગાંડી ભાંગ પીધી. ડોસાઓએ અફીણના વાટકા ગોળ્યા ને ચોથે દિવસે ઘંટી પર ફાળ્યું નાંગતા કાળુએ કહ્યું, વિવા ઉઠ્યો ને થાંભલે મોડ. પણ ત્યાં તો પરમા ડોસાના બારમાને લગ્નનું સાટું ભાગ્યું. ચોખડે ચોખડે નોતરા મોકલાયા. 500 વર્ષના મોત ઉપર લગ્નના ગીત ગવાયા. ને એ બે દિવસ માટે. ત્રીજી સવારે તો 80-80 મણના 8 કુલ્લા ખાલી કરી પેલું 3,500 માનવી પરમા ડોસાનું કારજ ઉકેલવા આવેલા શેઠે કહ્યું, પટેલભાઈ 20 મન ઘી ઉડાડીને પૂંછડે હાથ લૂંચતા લૂંચતા હેડતા થયા. ઉનાળું રવ રવ થવા લાગ્યું. વૈશાખી વંટોળ ઉપડે. છૂટા છવાયા આણા પીણા થયા ને કોઈ

એટલે ભાગો ભાઈ ભાગો, હાથીનું બચ્ચું આવ્યું એમ એવી ભેંસ આપો. ને આમ બારોટ પણ લાકડા પ્રમાણે પાડતા પાડતા ચાલતા થયા વતન તરફ. બારોટની ઘોડિયાના ઘૂઘરા પૂરા શમ્યા નહીં ત્યાં તો સંભળાય ભવાયાની

કોઈ ગામ ભરથરી રાજા અને પિંગળા રાણી ભજવાયા અને કોઈ ગામે ગોપી સંદર સત્રો જેસલ ને જણસા ઉડન તો વળી રણકદેવી રાખેંગાર પણ ખેલમાં ઉતર્યા. આ લોકોને પેલા રંગલો ને રંગલી જ ગમ્યા. અચકળ કરતા અને આંખો ઉલાળતા રંગલીના રૂસણા તો વળી પેલા માજ મતારના મનામણા શોક્યોના સાલ ને તકરાર તો રંગલાના પરસ્ત્રીને નાદે ચડી જવા. રામા જેવાએ તો કહ્યું પર ખરું, બેટા આ રંગલો રંગલી જ રંગ રાખે ત્યારે જ છે, લોકોને તો આ જ ગમે. કેમ ના ગમે? કાળું બોલ્યો, તારી વાત મને તે સારી લાગે તે જોતો નથી, રંગલી ગાલે રંગલો બચી કરે તો પણ હોઠ આપણા ભીના થાય ને પેલા બૈરાના ગાલ ત્યાં જઈને કોઈ આવી રંગલીને બદલે ગાલે જમલિયા નથી ઉઠ્યા. ભવાયાના નાયક બોલો અંબે માત કી જાય એવો પડઘો પડી રહેતા ઉમેર્યું, હવે લાડવાનું કોણ કે? અને એમ ગામે ગામ લાડુ જમતા પહેલે ખોળે પુત્ર જન્મ્યાની વાસણ કુસણમાં ભેટ લેતા નવી વહુવારો પાસેથી સાડલા પડાવતા ને આમ જતી વખતે પડેલા મૂકેલા ગામડા ઉજવતા ઉજવતા વળતી થયેલી ભૂંગળોના નાદ એ વતન તરફ વાગી રહ્યા. ગામો ગામ આ થઈ રહ્યું હતું. કોઈ ગામમાં વળી ઉપલી ઉતાવળના પડઘા પાડતા સાચા મોજ ભૂતાવળ મોતી છડા દેવ તો વળી બળિયાદેવને નામે ફૂળા અજ્ઞાન લોકો પખાજ તથા કાસિન જોડાને તાને રમી રમીને લોકો ખાડા પાડ્યા. કોઈએ બંગડી બલોયા નંદ્યા તો કોઈને કેડિયા ફાડ્યા ને પણ પોતાની ઈચ્છા પ્રમાણે નારિયેળ તો વળી બકરું કુકડું લઈને વાવાઝોડા સાથે વિદાય થયા.

હવે તો પછી તુરીને નટ એ દોર્યા ચડ્યા વગર કેમ રહે? આ સિવાય મુરલી વગાડતા, નાગ ડોલાવતા, મદારી તો ભવિષ્ય ભાગતા રંગા સ્વામી નીકળી પડ્યા. ઉપરાંત તલવાર, ભાલા, ભલોડા વગેરે બનાવતા લુહારિયા ને ઘેર ઘેર માંગતા પેલા લાંબે લેકે બોલતા પેલી વાળી વાદન એ કઈ કમ ના હતા. છેલ્લે આવ્યા વૈશાખના વંટોળ, જૂના પુરાણા જાળવા ઉખેડતા, કોઈના ઝાડના ડાળા તોડી પાડતા, કોઈના ઘરના છાપરા ઉડાડતા, માથે ચડાવેલ ઘાસ ફીંદતા અને વાડોના ગોટાળા ઉડાડી દેતા, ને એ પણ પાનખરના પાંદડાને ગગને ચડાવતા ને ધરતીના મૂળના વાદળા રચાવતા, અંબાળતા અને ગોટી બળા લેતા, સૂરજના તેજને ઝાંખા કરતા કરતા ઉગમણે આપલે આથમી ગયા. અષાઢ આવતો હતો. દેવા વણઝારાના દીકરા રત્નાની વણઝારે માળવા તરફ મોં કર્યું. અરે અરે, કઈ વણઝારને હાંકતો ને છાપાની જેમ નવી નવી ખબરો આપતો. ગોરો મી નજરે ભાળ્યો ને રેલવે માં જાતે બેઠો, પાંચ આનાની ટિકિટ કરાવી પછી ગાઉ શોખ કરી આવ્યો. ઉછનારને અનેક સવાલ હતા. હે રત્નાભાઈ, ગોરો દરિયા પારથી આવે છે કે શું? મનખે જેવું મનખો કે પેલી મઢમ કે ગાડી? વળી આ તો બળે જબરું.

સારું કરતા એ રત્ના વણઝારાના શ્રોતાજનોને તલ્લીનતા વધારે કેફ ચડાવતી હતી. લડાવી લડાવીને વાત કરે, ગોરો તો ભાઈ છત્રી કળાનો જાણકાર, દેવતાઈ લોક જેવું એનું રૂપ, નર્યો કંકુનો ઘડેલો ને મઢમ તો દૂસરી પરી, જેણું જેણું હેડે ને કાલું કાલું બોલે, કંકુના પગલા પડે ને બોલે બોલે પૂરા કરે. કાળું તો કહી નાખ્યું, તે મઢમના દર્શન કરવા મળ્યા, એમાં તો અવતાર તરી ગયો રત્નાભાઈ. પણ બીજું વાક્ય પૂછીને તો કાળુએ રત્નાના ગુમાન ગાળી જ નાખ્યા. ગોરાના રૂપ ગૌરવ કોડીના કરી આપ્યા. હે રત્નાભાઈ, કે છે આ ગોરા ભાગળે જઈને હાથ પાણી નથી લેતા, તે વાત સાચી? રત્નાને કબૂલ કરવું પડ્યું, મારો વેપારી ભાઈ કહેતો તો ભાઈ વાત તો સાચી. અને આખું એ ગામ થૂ થૂ કરવા લાગ્યું. લે બોલો ગોબરાનું નામ, આપણે તો ગાડીની વાત કરો ને. શું વાત કરું ભાઈ, માતેલા પાડા સરખું એન્જિન, એક દોડે એક દોડે. જાણે બાવજીની પંખાળી ઘોડી ઉપડી, રામો બોલ્યો. વણઝારો હસ્યો, અરે તારા બાવજીની ઘોડી, એથી આ પાંખડીએ નહીં, પારેવડું એ પાછળ રહી જાય ને પેટનું તો પાણીએ ન હલે. રવાળે ચાલે, કાળું બોલી ઉઠ્યો. વણઝારો મૂંઝાયો, તમને મારે શું સમજાવું? આ ખાટલાની ઈસો પેઠે લોઢાના પાટા પાથરેલા અને એની ઉપર ગાડી ગોઠવેલી, ચકફરી પર ચકડી પરે એમ પૈડા ફરે ને પાણીના રેલાની જેમ છૂક છૂક કરતી આંખ મીચતા જ પાંચ ગાંવ દૂર જતી ગાડી જોવા મળે. ને આમ ગોરા અને ગાડીની ગેબી વાતો કરતા રત્ના વણઝારાની વણઝાર પણ માળવાઓને લાંબો પંથ

આજે માથા ઉપર વાદળોની વણઝાર શરૂ થઈ. રત્ના વણઝારાના પડાવમાંથી પાછા ફરતા રામાએ તો કાળું કોદર વગેરેને રત્ના વણઝારાની બાળદમાં તો મીઠું લુગડા અને નારિયેળ ભળ્યા છે, પણ આપણી આભલાની બાળદમાં તો નક્ર મોતી છલકાય ને તે સાચા, કોદરે ઉમેર્યું. ક્ષણભર પછી બોલ્યો, આખી દુનિયા આપણી આગળ હાથ ધરતી આવે ને આપણે તો ફક્ત આ મેઘ રાજા પાસે માંગીએ, એના એક ઓછી આળા છીએ. કે નારે કહ્યું છે, કણબી પાછળ કરોડ અને એમાં કંઈ ખોટું નથી, શંકરતા બોલી ઉઠ્યા. ને તોય કણબી દુખી ત્યારે ભગવાનને ઘેર ન્યાય કે અન્યાય, અવતર્યા ત્યાંથી બસ કૂટ રે કૂટ, એકે પાનું સુખનું નહીં, ન ખાધું ન પીધું ન બહેરે. કાળોની વચ્ચે રામો બોલ્યો, અરે ગાંડા, આપણે તો પરથબીના પાલનહાર કહેવાઈએ, આપણા ટેકી ગોર કહેતા તા નહોતું સાંભળ્યું કે જે મા બાપ છોરાની ચિંતા એમ ખેડૂતને દુનિયાની. કાળુને હસવું આવ્યું, પાલનહાર તો એમ કંઈ નહીં, પરથબીના પોઠી છીએ. અને શંકરદા કોદર હવે વગેરે આગળ પૂછ્યું, મારું કહેવું શું ખોટું છે લે ભાઈ, કોઠીના પીઠ પર ઘણાએ ઘી ગોળ ને ઘઉં ભર્યા હોય ને તોય મુએ તો ચાર જ ને, આપણું એવું જ છે. કાળુની વાત શીરાના કોળિયાની જેમ સૌને ગળે ઉતરી, વાત તો સાચી લે ભાઈ, ઘણાએ ઘઉં પકવી કોના બાપના, આપણા તો કપાળમાં કોદરા ને મકાઈ છે.

આમાં પોતાનો વિરોધ ભૂલ બેઠો. ને આ ભેંસો દોઈએ એ કોના માટે? આપણી પણ કુલ્લા તો વાણિયાના જ ને. મકાળું બોલી ઉઠ્યો, એમ તો છે રામા, ગોળ ઘણો એ ગળ્યો, પણ એમાં ઢીંચણો ને શું? પોઠી છીએ આપણે, પરથમીના પોઠી છીએ. ને કાળું ને મન તો પૃથ્વીનો જ નહીં, પોતાના જીવતરનો એ પોઠી હતો. રાજુ વિનાનું જીવન ભારરૂપ હતું. શા માટે તે જીવે છે એને નહોતું સમજાતું, અને છતાંય જીવે જતો હતો. વૈશાખના વંટોળ સમયાને સમયાને જેઠના તડકા તપવા માંડ્યા. વાંસ દિવસ ચડતા ચડતા તો ધરતીમાંથી વરાળો ઉઠી. બપોર તો કોઈને દેન નહીં કે ઘરની બહાર નીકળે. ગરમીના દિવસોને આળસુ ગણવામાં આવે, પણ અહીં જેઠ તો આળસનું નામ નિશાન ન હતું. કોઈને ત્યાં ખાતર નંખાતું હતું, કોઈને ત્યાં થાપડા ચણાતા હતા, કોઈ ઘરની પીતે સાઠીઓ ભરતું હતું, તો કોઈ બળતણ લાવવામાં પડ્યું હતું. અરે, શંકરતા જેવા સુખી માનવીએ માણસને એ સેટા બાંધ્યા હોય એમ હાથમાં ચકરડી ફરતી હતી. ભલી જેવી એકલી બાઈ તો દિવસભર ઉંચકેલા ખાતરના ટોપલા ઓછા હોય તે મોડી રાતે ઘરકામથી પરવેર્યા પછી ચોમાસું ખર્ચી માટે ચોખા કાઢવા સાંભેલું સંભાળતી, મધરાત સુધી દિબંગ દિબંગ કર્યા કરતું, તો કોઈને ત્યાં મરચા તો હળદર દણાતા. કાળું એકલો જ બે ઘરનું કામકાજ પોતાના અને સાસરીએ ખાતર એ થાપણા ચડાવતા, કોઈને સુંઢેલ ચડાવી તો કોઈને હણાયા ખેંચી લાવે. દસ દિવસમાં પોતાના કામમાંથી પરવારી 11માં દિવસે બપોરે રોટલા ખાઈ તલવાર સંભાળી. હું ત્યારે ભાથીડે જઈ આવું, ભલીને કહ્યું. અને એમ કહો છો ત્યારે હું તો જાણું કે ભાગ્યો લેવા નીકળ્યા છો. ભલીના અવાજ કરતા એ સિલક અને આંખો વધારે આકરી હતી. ભાગ્યા માટે જ જઉં છું તો, પણ એ લોકોએ સમાચાર મોકલ્યા છે ને?

સાથેથી ના રહેવાયું અને કહી જ નાખ્યું, એ લો કે લો કર્યા વગર એમ જ કોને કે પેલી ભૂમતાળીએ જ. છેલ્લા કેટલા વખતથી કાળુ સમજી ગયો હતો કે પોતે સાસરીમાં જાય છે એ ભલીને નથી ગમતું, અને આ જ કારણ ભલીએ ખુદ સંભળાવ્યું કે તમ તમારે એને જોયા વગર તો વાણા નથી આવતા, એટલે આ દર 15 દણે તારે ન જવો દેવો હોય તો ના કે, પણ આમ ખોટું વિચાર્યા વગર ન બોલ, આ લે મેલી તલવાર, કહેતા કાળુએ પાણિયારી તલવાર એ મૂકી દીધી. બાજુની ઘંટી પર ફાળિયા નાખતા કહ્યું, એક તો તારા પિયરનું નભાવું અને ઉપરથી પાછું પાળ માનવા તો એક બાજુ રહ્યો અને એમાંય મેણા મારો, ઠીક ભાઈ આય. પબડતો કાળુ એ બાર શાકની બાજુમાં મૂકેલો હોકો લઈ ચૂલો આગળ ફરવા બેઠો. વાત એ સાચી છે, 2 વર્ષનું ખાતર ખેતરે જાય તો 25 મણના દાણા વધારે પાકી જાય ને, ને છોરાએ કુદરા સાથે મકાઈ ચડી જાય બાપડા, હોકો ભરી બહાર બાણાની બાજુવાળી ઓટલી પર જઈ બેઠો. આજ કેવું પહેલેથી કેવું તને, મારું લોહી કંઈ એવા લાડ ન કરતું હતું કે હું આખું વરસ આ બહેરી મજૂરી કરું. ભલીએ કાળુને આટલું લાંબુ બોલવા દીધો અને એ પણ પહેલી વાર. ભલી સમજી ગઈ છે કે કાળુ એને પિયર શા માટે જાય છે, એ કોની માટે જાય છે. એક સ્ત્રીથી બધું જોવાય, પરંતુ પોતાનો પતિ એ બીજા માટે જાય એ કેમ ન જોવાય. ભલી પણ અહીં સાચી છે, અને કાળુ એના મનને નથી મનાવી શકતો. આગળ માનવીની ભવાઈમાં શું થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો વિડીયો પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.